નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહારની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત રેડિયો પાલનપુર.

0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9599-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી

0: श्रद्धाना दिवा ज्या प्रगटे त्या मनन अंधकार टळे, भक्तिना भाव ज्या जागे त्या ईश्वर हृदयमां वसे। व्रत एटले मात्र अन्ननो त्याग नहीं, व्रत एटले मननो संयम, संकल्प अनेड़की श्रद्धा।
1: સાંભળો પાવન વ્રત કથા ફક્ત રેડિયો પાલનપુર પર। નમસ્કાર, આજે રેડિયો પાલનપુર પર ડોક્ટર વર્ષાબેન ઠાકર વ્રત કથા લઈને આવ્યા છે સામા પાંચમની, તો ચાલો સાંભળીએ।
2: ભાદરવા સુદ પાંચમ, આ વ્રત કરનારે અધેડાનું દાંતણ કરવું, આંબળાના ચૂરણથી કેશ ધોવા, શરીરે માટી ચોવીને નાહવું, સામો કંદમૂળ શાક ફળ ફળાદી ખાઈને આખો દિવસ વિતાવવો, બીજું કશું ખાવું નહીં, વડીલો તથા ગુરુની સેવા કરવી અને દિન દુખ્યા અને શક્તિ પ્રમાણે દાન આપી વ્રત પૂરું કરવું। વૈદર્ભ દેશમાં તંક નામે એક બ્રાહ્મણ રહેતો હતો, તેની સ્ત્રીનું નામ સુશીલા હતું। તેને બે બાળકો હતા, એક છોકરો અને એક છોકરી। છોકરાનું નામ સુવિભૂષણ હતું। બધા આનંદથી રહેતા હતા। સુશીલા ખરા ભાવથી પતિની સેવા કરતી અને ઉત્તંક પણ કોઈ રીતે સુશીલાને દુઃખ દેતો નહીં। સુવિભૂષણ મોટો થયો એટલે તેને ઋષિના આશ્રમમાં ભણવા મૂક્યો। તે ગુરુની તન મનથી સેવા કરતો હતો અને નવરાશની વેળા વિદ્યાભ્યાસમાં ગાતો। છોકરી સમજણી થઈ એટલે તેને પરણાવી દીધી। ઉત્તંકને હવે નિરાંત થઈ, તે સુખ શાંતિથી પોતાનો નિર્વાહ ચલાવવા લાગ્યો। પરંતુ ઉત્તંકના ભાગ્યનું પાંદડું ઊંધું પડ્યું। દુર્ભાગ્ય, તેની છોકરી વિધવા થઈ। છોકરીના સાસરિયામાં કોઈ પણ આધાર ન હતો એટલે તે દુઃખની મારી પિતાને બારણે આવી। જુવાન પુત્રીનું દુઃખ જોઈને સુશીલા અને ઉત્તંક આકુળ વ્યાકુળ થઈ જતા, પણ પ્રભુની ઈચ્છા આગળ તેઓ નિરુપાય હતા। સુવિભૂષણ વેદો, ઉપનિષદો અને સર્વધર્મશાસ્ત્રોનો પારંગત થયો અને ગુરુની આજ્ઞા લઈને પોતાને ઘરે આવ્યો। એક દિવસ ઉત્તંકે કહ્યું, બેટા હવે તું મોટો થયો છે, ઘરબાર તારે સંભાળવાના છે, હવે અમારી ઈચ્છા છે કે છેલ્લું જીવન ગંગા કાંઠે પ્રભુ ભજનમાં ગાળવું, બહેન પણ સાથે આવવાની છે। પિતાની આવી ઈચ્છા જોઈ સુવિભૂષણે સંમતિ આપી અને ઘરનો બોજો સંભાળી લેવાની હા પાડી। ઉત્તંક, સુશીલા અને વિધવા પુત્રી ત્યાંથી ગંગાજીએ જવા ચાલી નીકળ્યા। ગંગાના રમણીય તીરે આશ્રમ બાંધી રહેવા લાગ્યા। વિધવા પુત્રી માતા પિતાની સેવા ચાકરી કરી પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો વિતાવવા લાગી। દૂર દૂરથી કેટલાય શિષ્યો ઉત્તંક પાસે વિદ્યાભ્યાસ કરવા આવવા લાગ્યા। ઉનાળાના દિવસો હતા, પુત્રી બફારામાં કામકાજ થી થાકી ગઈ હતી। સાંજની ઠંડકમાં આરામ લેવા તે એક ઝાડ નીચે પથ્થર ઉપર સૂઈ ગઈ અને ગસગસાટ ઊંઘવા લાગી। તે ભર ઊંઘમાં હતી તેવામાં અચાનક તેના શરીરમાં અસંખ્ય કીડા પડી ગયા। એક શિષ્યની દ્રષ્ટિ તેના ઉપર પડી, પોતાના ગુરુની પુત્રીને આમ અર્ધનગ્ન દશામાં અસંખ્ય કીડાથી ખતબતી જોઈ તેને કમકમાટી ઉપજી। તે દોડતો દોડતો આશ્રમમાં ગયો અને પોતાના ગુરુપત્ની સુશીલાને કહેવા લાગ્યો, માતાજી, બહેનના શરીરે અસંખ્ય કીડા

0: તરફડી રહ્યા છે. જુઓ તો ખરા. શિષ્યની વાત સાંભળી સુશીલા હાંફળી ફાંફળી દોડી તે ઝાડ નીચે જઈને જુએ છે તો પુત્રીના શરીરે અસંખ્ય કીડા ખદબદે અને માખો બણબણે. આ જોઈ તેને પોતાના દેહનું ભાન પણ ન રહ્યું. તે મૂર્છા ખાઈ ભોય પર ઢળી પડી. થોડી વારે તેને ભાન આવ્યું અને પોતાની વહાલી પુત્રીને ઉપાડી આશ્રમની ઝૂંપડીમાં લઈ ગઈ. પુત્રીને પથારી ઉપર સુવાડી સુશીલા પોતાના પતિ પાસે ગઈ અને કહેવા લાગી, નાથ જુઓ તો ખરા, એકાએક આપણી પુત્રીને શરીરે અસંખ્ય કીડા પડી ગયા છે. મારે સતી જેવી છોકરીને આ શું થયું? એને એવા કયા પાપ નડ્યા કે એની આવી ભૂંડી હાલત થઈ? સુશીલા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. સુશીલાને ધીરજ આપી ઉત્તંક પોતાની પુત્રી પાસે ગયો. થોડી વાર પછી શાંત ચિત્તે તેણે સમાધિ ચડાવી. સમાધિમાં તેણે પુત્રીના પૂર્વજન્મના કર્મો જોયા. આપણી પુત્રી આ પહેલા સાતમે જન્મે બ્રાહ્મણી હતી. એકવેળા તે રજસ્વલા ઋતુધર્મ ચૂકી વાસણ કુસણ તથા ઘર વખરીને અડકી હતી. તેના પાપે તેની આ દશા થઈ છે. વળી બીજી બાજુ છોકરીઓ જ્યારે સામા પાંચમનું વ્રત કરતી હતી ત્યાં તે જોવા ગઈ હતી અને તેણે તેમની ઠેકડી કરી હતી. તે પાપે એ વિધવા થઈ છે. હે પ્રિય, જે પોતાનો ધર્મ ચૂકે અને બીજાની ધાર્મિક ભાવનાની ઉપેક્ષા કરે છે તેઓની આવી સ્થિતિ થાય છે. હે નાથ, જે વ્રતનો અનાદર કરવાથી આપણી પુત્રીની આ દશા થઈ શરીરમાં કીડા પડી ગયા, એ વ્રત શી રીતે થાય? સુશીલાએ પૂછ્યું. ઉત્તંક બોલ્યા, ભાદરવા મહિનાના અજવાળી પાંચમે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને દીવો કરવો, દીવા આગળ ફળફળાદીનું નૈવેદ્ય કરવું. મહર્ષિ કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વશિષ્ઠ એ સાત ઋષિઓનું ધ્યાન ધરવું, તેમની કથા સાંભળવી, તે દિવસે સામો ફળફળાદી શાક ઇત્યાદિનો આહાર કરવો, બ્રહ્મચર્ય પાળવું. આ પ્રમાણે વ્રત કરવાથી રજસ્વલા ધર્મના ભૂલથી થયેલા દોષો નાશ પામે છે. આ લોક તથા પરલોકમાં સુખ મળે છે. ઉત્તંકની વાત એની વિધવા પુત્રી ધ્યાનપૂર્વક સાંભળતી હતી. એ જ ઘડીએ એણે ઋષિ પાંચમ સામા પાંચમનું વ્રત કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો. મનમાં દ્રઢ નિશ્ચય કરતાની સાથે તેના શરીરની પીડા ઓછી થવા લાગી. થોડા દિવસમાં તો તેની કાયા કંચન જેવી થઈ ગઈ. તેણે પ્રતિજ્ઞા કરી કે આજથી વર્ષો વર્ષ સામા પાંચમનું વ્રત કરીશ અને ગુરુજનોની આજ્ઞા પાળીશ.
1: શ્રદ્ધાના દીવા જ્યાં પ્રગટે ત્યાં મનનો અંધકાર ટળે, ભક્તિના ભાવ જ્યાં જાગે ત્યાં ઈશ્વર હૃદયમાં વસે. વ્રત એટલે માત્ર અન્નનો ત્યાગ નહીં, વ્રત એટલે મનનો સંયમ, સંકલ્પ અને અડકી શ્રદ્ધા.
2: સાંભળો પાવન વ્રત કથા ફક્ત રેડિયો પાલનપુર પર.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
4: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
5: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
4: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
5: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના

નંબર છે 9512-66-88 9512-99-66-88 ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512-99-66-88 9512-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ ભગવદ્ ગીતાના 15મા અધ્યાય ના અંત તરફ આપણે ચાલી રહ્યા છીએ. પુરુષોત્તમ યોગ નામે 15મો અધ્યાય ઓળખાવાયો છે અને પુરુષોત્તમનું સ્વરૂપ સમજાવવાનો એ પ્રયત્ન કરે છે. જગતના બે તત્વો, ચેતન અચેતન, એને જુદા પાડીને જે આગળ આપણને ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ તરીકે કહ્યા છે એમ પણ લઈ શકાય, સમજાવવાનો પ્રયત્ન કરે છે. અને પરમાત્મ તત્વ આ જડ જગતની અંદર ક્યાં છે અને એના હોવાને કારણે કેવી રીતે જગત પ્રવૃત્તિશીલ બને છે એ વાત આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આગળના શ્લોકોની અંદર જે આપણે જોયું. અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમ આશ્રિતા, એમ કહ્યું હતું કે પ્રાણીઓના દેહની અંદર વૈશ્વાનર બનીને રહું છું જે અન્નને પચાવે છે, એ સિવાય પણ બધા ભૂત માત્રની સાથે મારો નિવાસ છે જેને કારણે એની અંદર ચેતનતાનો આપણને આભાસ થાય છે. સર્વસ્ય ચાહમ, આપણે છેલ્લે જોતા હતા 15મા અધ્યાયનો 15મો શ્લોક બહુ સરસ છે. સર્વસ્ય ચાહમ હૃદિ સંનિવિષ્ટઃ મત્તસ્મૃતિર્જ્ઞાનમપોહનં ચ.

અહમ એટલે પરમાત્મા, પરમ તત્વ શું છે? આપણે છેલ્લે આ શ્લોક જોઈ રહ્યા હતા અને સમાપન કર્યું હતું. બધાના હૃદયની અંદર હું નિવાસ કરી રહ્યો છું. હૃદય એટલે પેલું હૃદય નહીં જેને આપણે વિજ્ઞાનમાં બે કર્ણક ને બે ક્ષેપકો વાળું લોહીને પંપિંગ કરીને આખા શરીરની અંદર પહોંચાડનારું એ હૃદય નહીં. હૃદય એટલે આપણે ચિત્ત વગેરે અંતઃકરણમાં જેનો સમાવેશ કરીએ, જેનું શરીરમાં કોઈ સ્થાન ચોક્કસપણે ના હોય, પિનપોઇન્ટ કરીને ના બતાવી શકે કે અહીંયા હૃદય છે, સમગ્રમાં છે. પણ મનુષ્ય માત્રના અંતઃકરણની અંદર ઈશ્વર રહેલો છે. ઈશ્વર ક્યાં રહેલો છે એવો પ્રશ્ન પૂછો તો એ કહેશે કે પ્રાણી માત્રના અંતઃકરણમાં. સાબિતી શું? તો કે મત્ત સ્મૃતિર જ્ઞાન અપોહનંચ, એને જે સ્મૃતિ છે, જે જ્ઞાન છે, અને આ બે થી પર એવું વિપર્યય વગેરે જે હોય છે.

0: દૂર કરવા.
1: નામ અપોહન છે, એટલે આમ જ્ઞાન પણ છે અને અપોહન પણ છે, બંને. જ્ઞાન અને સ્મૃતિમાં બહુ થોડો ફરક છે. આપણે આપણને જે કંઈ જ્ઞાન છે એ ખરેખર તો સ્મૃતિ છે. મને અત્યારે પૂછવામાં આવે કે સાકરનો સ્વાદ કેવો, તો આપણે સ્વાભાવિક રીતે કહીએ કે ગળ્યો. હમણાં હાલ તો આપણે સાકરને ચાખી રહ્યા નથી, જ્યારે ચાખી ત્યારે તે સ્વાદ જેવો હતો તે આપણી સ્મૃતિમાં છે. એટલે સીધું વર્તમાનમાં જે આપણને અનુભવાતું હોય તે સ્મૃતિમાં જઈને જ્ઞાન રૂપે સ્થિર થાય છે. તો આપણે આ બધું જોઈએ છીએ, ચાલીએ છીએ, હાલીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, આ બધામાં સ્મૃતિ કામ કરતી હોય છે. આપણે એને આપણે જ્ઞાન કહેતા હોઈએ છીએ, પણ એ સ્મૃતિ છે. તો આ જે સ્મૃતિ છે અને જ્ઞાન છે અને આ બંને વડે થનારું અપોહન છે, આ ત્રણેય છે એનો અર્થ એ થયો કે ત્રણેય ઈશ્વરના અસ્તિત્વ સિવાય હોઈ શકે નહીં. આ છે એ જ સાવિતિ. મત્ત સ્મૃતિર જ્ઞાનમ અપોહનંચ, આ બધું મારા હોવાને કારણે છે. અને બધા શોધે છે, તો કોને શોધે છે? તો કે એ જ પરમેશ્વરને શોધે છે. વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્યઃ, વેદો જેની શોધખોળ કરે છે, ક્યાં છે, શું છે, કસ્મૈ દેવાય હવિષા વિધેમ. જો વેદો પરમ તત્વની શોધ કરતા હોય તો એ ઈશ્વરની જ શોધ કરે છે, અને જ્યાં નથી જડતો ત્યાં નેતિ નેતિ એમ કરીને આ નહીં આ નહીં આ નહીં એમ બાદબાકી કરીને એને સમજવાનો પ્રયત્ન કરે છે. પણ વેદોનો વેદ્ય વિષય, જાણવાનો વિષય શું છે? પરમાત્મ તત્વ. વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્યો, બધા વેદો ના માટે વેદ્ય વસ્તુ છે તે હું છું, એટલે ઈશ્વર છે. વેદાંતો એટલે ઉપનિષદ વગેરે. વેદના ચાર તબક્કા ગણાવાય છે, સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ. ઉપનિષદોમાં તત્વજ્ઞાનની ચર્ચા છે. ઉપનિષદોમાં જગતને અને ઈશ્વરને સમજવા માટેના પ્રયત્નો છે, ગુરુ શિષ્ય સંવાદ રૂપે છે. એટલે ભગવદ્ ગીતાને ઉપનિષદ પણ કહેવાયું છે. આપણે વાત કરી છે પહેલા ભગવદ્ ગીતા શું, ઉપનિષદ શું, એમ કરીને શરૂઆત એમ કરીને દરેક અધ્યાયની પુષ્પિકામાં લખાયું છે. તો ઉપનિષદ, વેદાંતો એનો કરનારો કોણ? વેદાંત કૃત અને વેદવિદ, વેદાંતોની રચના કરનાર અને વેદાંતો, વેદાંતોને જાણનાર, વેદને જાણનાર. શોધ પણ એને કરી, શોધ પણ એની કરી, બંને. કારણ કે એ સિવાય બીજું તત્વ જ પછી નથી પરમ તત્વ તરીકે. તો વેદાંત કૃત વેદ વિદેવ ચાહમ. ધ્યાન રાખ કે દ્વા વિમૌ પુરુષૌ લોકે, ક્ષરશ્ચાક્ષર એવ ચ. ધ્યાન રાખ કે આ જગત બે તત્વનું બનેલું છે, દ્વૌ ઇમૌ પુરુષૌ. ક્ષર અક્ષર, ક્ષર એટલે નશવંત, નશ્વર. અક્ષર એટલે સનાતન, અવિનાશી, અજન્મા, અનંત. આ વસ્તુ પહેલા સમજાવી છે આપણને, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ ને સમજાવતી વખતે આ વસ્તુ સમજાવી છે. ક્ષેત્ર છે એ નાશવંત છે, ક્ષેત્રજ્ઞ છે એ ઈશ્વર પરમેશ્વર પરમાત્મા છે. એનો નાશ નથી થતો. જે પદાર્થો ઉત્પન્ન થયા છે તે બધા નાશવંત છે. તો ક્ષર જગત અને અક્ષર જગત બંનેના માટે ભલે અહીંયા પુરુષ શબ્દ વાપર્યો, પણ કહેવાનો અર્થ આ છે કે દવાઓ એમાં પુરુષો લોકે, બે પ્રકારના પુરુષો છે, બે પ્રકારના તત્વો છે, બે તત્વો છે. કયા બે તત્વો? તો કે ક્ષરશ્ચાક્ષર એવ ચ. એક તો છે નશવંત, ક્ષર નશ્વર, અને બીજું છે એ સનાતન. આ બે તત્વોથી જ જગત બનેલું છે. આપણે કેટલાય અધ્યાયોથી આ વાતને જુદી જુદી રીતે જુદી જુદી ભાષામાં કહેતા અને જોતા આવ્યા છીએ. આપણા બધા દર્શનો વાંચીએ ત્યારે દર્શનોમાં પણ બેની વાત એક યા બીજી રીતે આવે છે, પ્રકૃતિ અને પુરુષ, બ્રહ્મ અને માયા વગેરે. તો દવાઉ એમાં પુરુષ હોઉં, આ બે છે. આપણે બેને ઓળખવા જોઈએ. આપણે બેની એકબીજામાં ભેળસેળ કરી દઈએ એના કારણે ગરબડ થાય છે. શરીરને જો આત્મા માનીએ, લોકાયતિકો માને છે, એમ કહે છે કે ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતા. એક વખત શરીર બળી ગયું પછી પાછું ક્યાં આવવાનું છે? બરોબર છે, શરીર છે એ નાશવંત છે, એ પાછું આવવાનું નથી. પણ એની અંદર ચૈતન્ય સ્વરૂપે રહેલું જે તત્વ હતું એ તો અવિનાશી છે, એનો નાશ જ નથી થયો. પછી એ પાછું આવે છે એમ કેમ કહેવાશે? એ તો છે જ. તો દ્વા વિમૌ પુરુષૌ લોકે બે કેવા છે? ક્ષરશ્ચ અક્ષરશ્ચ, ક્ષર અને અક્ષર એવા બે તત્વો છે. સમજી લો કે ક્ષર સર્વાણી ભૂતાની, સર્વાણી ભૂતાની બધા જ ભૂત, બધા પ્રાણી માત્ર. હું તો પ્રાણી માત્ર નહીં, ઉત્પન્ન થયેલ દરેક વસ્તુને ભૂત કહું છું. સર્વાણી ભૂતાની ક્ષર નાશવંત છે, અને એની સામે કૂટસ્થો ક્ષર ઉચ્યતે. અક્ષર છે એ કૂટસ્થ છે, અવિનાશી છે, કાયમ છે, અનાદિ છે. શબ્દ વાપર્યો છે કૂટસ્થ. આપણે કૂટસ્થ અને તટસ્થ રહી શકતા નથી. કૂટસ્થ એટલે એક પર્વત હોય નાનકડો, અને એની એનું શિખર હોય, એ શિખર ઉપર એક વ્યક્તિ ઊભી છે, તો નીચે ચાલતી બધી પ્રવૃત્તિઓની સાથે એને લેવા દેવા કેટલી? કઈ નહીં, એ એની સાથે સંકળાયેલો જ નથી, એ એનાથી લેપાયેલો નથી. નીચે ગમે એવડું મોટું પૂર આવ્યું હોય, પ્રાણીઓ તણાતા હોય, ઉપર કૂટો ઉપર શિખર ઉપર બેસીને આમ જોયા કરે છે, થાય છે, સાક્ષી છે, જોવે છે, પણ કરતો કઈ નથી, અને એને એનાથી લેપાતો નથી, એનાથી બંધાતો નથી. એટલે કૂટસ્થ શબ્દ વાપર્યો. કહેવાનો ભાવ અર્થ અહીંયા અવિનાશી છે એટલો છે. ક્ષર વિનાશી છે, અક્ષર અવિનાશી છે. તો ક્ષર સર્વાણી ભૂતાની, બધા ભૂત એ ક્ષર છે, અને જે અંદર રહેલો એને જીવ કો, એને પરમાત્માનો અંશ કો, એ અક્ષર છે, એ નાશવંત છે અને કૂટસ્થ છે. ખરેખર એ લેપાતો નથી, આપણે એને લેપીએ છીએ, પણ એ લેપાયેલો છે નહીં વાસ્તવિક. અને આ બેની વાત કરીએ ત્યારે એ કહે છે કે આ બધાનું સંચાલન કરનાર જીવાત્મા કે જે છે, એ આપણે વારંવાર કહ્યું કે પરમાત્માનો અંશ છે. તો જેનો અંશ છે એ તત્વ ખરું કે નહીં? આપણે આપણા ઘરે ગંગાજળનું એક નાનકડી બોટલ ભરી લાવીએ, ભલે એક તોલા જેટલી હોય, 10 ગ્રામની બોટલ નાનકડી ભરીએ, અને આપણે રોજ કહીએ, એની પૂજા કરીએ અને કહીએ કે આ ગંગાજીનું જળ છે, ગંગાજીનો અંશ છે. તો જેનો અંશ છે તે અત્યારે જુદા દેખાય છે, પણ એક છે, એક છે પણ જુદા દેખાય છે. આ બેને વસ્તુને સમજવી પડે. તો હવે એ એમ કહે છે 17મા શ્લોકમાં કે ઉત્તમ પુરુષસ્તુવન્યઃ પરમાત્મેત્યુદાહૃતઃ. અત્યાર સુધી આ વાતને આપણે સમજવાનો પ્રયત્ન કરતા હતા, અહીં ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે આ બંનેથી પર, આ બંનેથી ઉત્તમ,

એવું જે એક તત્વ છે, ઉત્તમ પુરુષ હતું અન્ય, તે જુદો છે, પરમાત્મેત્યુદારતઃ એને પરમાત્મા એમ કહેવામાં આવે છે, એને પરમાત્મા કહે છે, પરમાત્મા આત્મા અને પરમાત્મા. મારા તમારા પ્રાણીઓના શરીરની અંદર રહેલો જે ચૈતન્યમય અંશ છે તે આત્મા છે, અને મુક્તિ વખતે જેની સાથે એ ફરી પાછો ભળી જવાનો છે તે પરમાત્મા છે. હકીકતમાં તો આ આત્મા પેલા પરમાત્માથી અલગ તો છે જ નહીં. અહીંયા અન્ય શબ્દ વાપર્યો છે, પણ એ સમજવા માટે વાપર્યો છે. મેં પેલા ગંગાજળની વાત કરી ને, એવું છે, સમજવા માટે છે કે ઉત્તમ પુરુષસ્ત્વન્ય

ઈશ્વર એ જ ઈશ્વર છે, એ જ બિભર્તિ, બિભર્તિ એટલે ધારણ કરે છે, લોકત્રયમ આવિષ્ય, લોકત્રય ત્રણે લોક, ત્રણ લોક કહીએ કે 14 લોક કહીએ કે સમસ્ત બ્રહ્માંડ કહીએ, એ બધાને આવિષ્ય, એ બધાની અંદર એનો પ્રવેશ છે, એ બધાની અંદર રહીને બિભર્તી એ બધાને ધારણ કરે છે, એ બધાને પોષણ કરે છે, એ બધા ચાલુ રહે, પ્રવૃત્તિશીલ રહે, એ જુએ છે, એવું એક પરમાત્મ તત્વ છે જેનો અંશ રૂપ આત્મા તમારી અંદર રહેલો છે. વિભર્તવ્ય ઈશ્વર, એ ઈશ્વર છે, એ પરમાત્મા છે. યસ્માત ક્ષરમતી તોહમ અક્ષરાદપિ ચોત્તમઃ, એટલે જે પરમાત્મા થયો એ સમજવું જોઈએ કે આપણે જેની અનુભૂતિ કરી રહ્યા છીએ એવો જીવાત્મા. કારણ કે જીવાત્માની આપણે પ્રતીતિ આપણને થાય છે, એક માણસ જીવે છે, પ્રાણી જીવે છે, હાલે છે, ચાલે છે, એટલા માટે આપણને એની પ્રતીતિ થાય છે કે છે, એને આપણે જીવ કહીએ છીએ, એને આપણે આત્મા કહીએ છીએ. પણ પરમાત્મા તો ઉપર છે, એનથી અલગ છે. ઉર્ધ્વ મૂળ એમ કહ્યું જગતને, એ વખતે જ કહી દીધું છે કે તે બધાથી ઉર્ધ્વ છે. તો યસ્માત ક્ષરમતી તોહમ અક્ષરાદ પિચોત્તમઃ, આજે ક્ષર અને અક્ષર બે ગણાવ્યા, એ બંનેથી ચ ઉત્તમઃ, એ બંનેથી ઉત્તમ એવું પરમેશ્વર તત્વ છે, એવું પરમાત્મ તત્વ છે. આ પરમાત્મ તત્વ કેવળ જીવાત્માને પરમાત્મા તત્વ માની લેવું નહીં, કારણ કે એને ભળી જશે. બેની અંદર અભેદની પ્રતીતિ જે સમયે થશે તે સમયે મોક્ષનો સમય છે, પણ અત્યારે તો ભેદની પ્રતીતિ છે એટલે એનાથી ઉત્તમ છે. યસ્માત ક્ષરમતી તોહમ અક્ષરાદપિ, ક્ષર અને અક્ષર એ બંનેથી ઉપર, એ બંનેથી અતીત, એ બંનેથી અલગ રહેલો દેખાતો હોય એવો હું એટલે પરમાત્મા ઉત્તમઃ. અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ, અને એટલા માટે થઈને લોકમાં હોય કે વેદમાં હોય કે જ્ઞાન મીમાંસામાં હોય કે લોકોની સરસ મજાની ઉત્તમ ઉત્તમ વાતોમાં હોય, જ્યારે પુરુષોત્તમ એમ કહેવાય ત્યારે એ પરમ તત્વ છે. પુરુષ આપણે સામાન્ય રીતે આમ કહેવાયું છે કે બે તત્વો છે, પુરુષ અને પ્રકૃતિ. તો આ કહે છે કે એનાથી ઉપર પુરુષોત્તમ નામનું તત્વ છે. સાંખ્ય દર્શનને નિરીશ્વર સાંખ્ય જે લોકો કહે છે એ લોકો એ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આવા કોઈ તત્વની આખી આખી જે મીમાંસા છે એની અંદર જરૂર નથી. એટલે સાંખ્ય સૂત્ર છે એ એવું છે, ઈશ્વર આસિદ્ધે, ઈશ્વર સિદ્ધ થતો નથી. પણ આ કહે છે કે બધા પુરુષો જેનું

એ પરમ પુરુષ એટલે પુરુષોત્તમ, તો લોકો મને એટલા માટે થઈને પુરુષોત્તમ તરીકે ઓળખે છે. અતોસ્મિ લોકે વેદે ચ, લોકમાં અને વેદમાં એટલે જ્ઞાનમાં કે સામાન્ય વાતોમાં, પણ પુરુષોત્તમ ભગવાન ઈશ્વર એવું જયારે આપણે બોલીએ ત્યારે એ આ બધાથી પર અને જગતના મૂળ રૂપે, જગતના બીજ રૂપે રહેલો છે. યો મામેવ મસમૂઢો જાનાતિ પુરુષોત્તમમ સસર્વ વિદ્ભજતિ મામ સર્વભાવેન ભારત. આ વાત છે. જે માણસ આ જ્ઞાન ધરાવે છે તે, આ જ્ઞાન જેને થઈ ગયું છે તે, આ જ્ઞાન એટલે પુરુષ પ્રકૃતિ અને પુરુષોત્તમ એનું જ્ઞાન થયું છે તે, મામ એવમ જાનાતિ, આ પ્રકારના ઈશ્વરના તત્વને જે જાણે છે તે. યો મામ એવમ, મામ મને ઈશ્વરને આ પ્રમાણે જાણે છે, પુરુષોત્તમમ પુરુષોત્તમ તરીકે જાણે છે, સૃષ્ટિના એક બીજ રૂપ તરીકે જાણે છે, પુરુષના એક અનાદિ અનંત પરમ તત્વ તરીકે જાણે છે, તે સર્વવિદ, તે જ સર્વજ્ઞ છે, બધું જાણે છે. બધું જાણવું એટલે ભૂત ભવિષ્યની વાત નથી, અજ્ઞાનની વાત છે. જેને આ જ્ઞાન છે તેને સાચું જ્ઞાન છે, બાકી બધું અધૂરું અધૂરું છે, અધકચરું છે, ઓછું વધતું છે. કારણ કે બધા માર્ગોની અંદર જઈને જ્યાં પહોંચવાનું છે ત્યાં સુધી ના પહોંચે ત્યાં સુધી અડધે રસ્તે છે. એટલે કહે છે કે યો મામ એવમ અસમૂઢો જાનાતિ પુરુષોત્તમમ, આ માણસ જે મને આ સ્વરૂપને જાણે છે ઓળખે છે એ માણસ અસમૂઢ છે, એ અજ્ઞાની નથી, અસમૂઢ છે. મૂઢ એટલે અજ્ઞાની, સમૂઢ એટલે સાવ અજ્ઞાની, અને અસમૂઢ એટલે જ્ઞાની. એ જ્ઞાની છે કે જે, એટલે બાકીનું બધું તમને જ્ઞાન હોય તો એ અધૂરું છે, ઇન્દ્રિયોથી થતું જ્ઞાન છે તો એ અધ્યાત્મ જ્ઞાન નથી, થાય છે. તો જેના અંદર આ જ્ઞાન ઉગે એ જ્ઞાની કહેવાય. અને જો એ જ્ઞાન એક વખત એની અંદર ઉગી ગયું તો પછી સસર્વવિદ ભજતિ મામ સર્વભાવેન, સર્વત ભાવથી, એટલે જે કંઈ મને દેખાય છે તે બધું પરમેશ્વર સિવાય કશું જ નથી, એવા ભાવથી મને ભજે છે. એની જે કોઈ કૃતિ હશે એ ભક્તિ જ થઈ જશે, પછી એ એનું ભજન જ થઈ જશે. કારણ કે એનામાંથી ભેદનો નાશ સર્વેશ્વરને જાણી ચૂક્યો છે. સર્વેશ્વર, સર્વાત્મા, પુરુષોત્તમ પરમાત્મા, એવું જે એકમાત્ર તત્વ છે ઈશ્વર, એને એક વખત એ જાણી ચૂક્યો છે તો એને એ પણ જાણ્યું છે કે આ જગત એનું સર્જન છે, અને મારા દ્વારા થતી પ્રવૃત્તિઓ પણ એની જ પ્રવૃત્તિઓ છે. ભેદ માત્રનો નાશ થઈ ગયો છે તો એ જે કંઈ કરશે તે એનું જ ભજન છે. સર્વભાવેન, સર્વાત્મ ભાવથી એ મને ભજે છે. એ સર્વવિદ, એ સર્વજ્ઞ છે, સર્વનો જાણકાર છે, સર્વ રીતે એ ઈશ્વરને જાણે છે અને ઈશ્વરને સર્વાત્મ ભાવથી ભજે પણ છે. ઇતિ, આ જો સમજી ગયા ભાઈ તો તમે ઈશ્વરની સૌથી નજીક છો. ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ ઇદમુક્તમ મયાનઘ એતદ બુદ્ધવા બુદ્ધિમાનસ્ય કૃતકૃત્યશ્ચ ભારત. એટલે અર્જુન, હવે તું સમજ કે આ જે શાસ્ત્ર છે ને, મેં જે કહ્યું અત્યારે, એ ગુહ્યતમમ શાસ્ત્રમ, એ ગુહ્યતમ શાસ્ત્ર છે, સૌથી વધુ ગોપનીય શાસ્ત્ર છે, છુપું જ્ઞાન છે. આ જ્ઞાન થાય નહીં, માહિતી મળે આ રીતની. હું બોલું અત્યારે, એને જેમણે જેમણે આ સાંભળ્યું એને એમ થાય કે

ને જ્ઞાન છે ના જ્ઞાન નથી, આ માહિતી છે, પણ એની અનુભૂતિ થાય ત્યારે એ જ્ઞાન થયું કહેવાય. અને એ જ્ઞાન થાય એના માટેનો જે રસ્તો છે શાસ્ત્ર છે, આ શાસ્ત્ર છે એ ગોહ્ય છે, ગોપનીય છે, બધાને ના થાય, બધાને પરમાત્માની અનુભૂતિ ન થાય. જીન ખોજા તીન પાઈયા ગહેરે પાણી પેઠ, એને તો એની શોધ કરવી પડે, એટલા માટે એને ગુહ્યતમ કહ્યું છે. ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ ઇદમ મયા ઉક્તમ, મેં તને કહ્યું છે, કારણ કે તું કેવો છે અનઘ, અઘ એટલે પાપ, ખોટા વિચારો, તું નિષ્પાપ છે, કારણ કે તું નિષ્પાપ છે, નિષ્પાપ એવા તને મેં આ સૌથી વધુ ગોપનીય શાસ્ત્ર કહી દીધું છે, તું સમજ. એટલે જગતનું સ્વરૂપ કેવું, જીવનું સ્વરૂપ કેવું ને ઈશ્વરનું સ્વરૂપ કેવું, એ ત્રણેય વસ્તુ હવે તને કહેવાઈ ગઈ. બધા જ દર્શનો આ કામ કરે છે. કોઈ પણ દર્શન હોય તો એની વિચારવાની, વિચારવાના વિષયો, વિચારવાના તત્વો આ ત્રણ જ છે, જીવ જગત ને ઈશ્વર. એનું મેં તને ગુહ્યતમ શાસ્ત્ર કહ્યું છે, આ શાસ્ત્ર છે, શાસ્ત્રના માર્ગે ચાલી એટલે જ્ઞાન થાય. ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ ઇદમ ઉક્તમ મયાનગ યદ બુદ્ધવા, એને જાણીને, આ જ્ઞાન જે શાસ્ત્રમાં કહેવાયું એને તારે જાણવું પડે, એને એનો બોધ તને થવો જોઈએ, બુદ્ધવા એનો બોધ તને થવો જોઈએ. જેને એનો બોધ થાય એને જ્ઞાન થયું કહેવાય, શાસ્ત્રમાં લખ્યું હોય. એ બધું આપણે દાખલા તરીકે વિજ્ઞાનની કોલેજો ચાલતી હોય તો એની અંદર શાસ્ત્ર તો, જેને આપણે કહીએ થિયરી, એ તો ભણાવવામાં આવે છે, પણ એને લેબોરેટરીમાં જવું પડે, એમ તમારા જીવનને લેબોરેટરી બનાવવી પડે. અને આ જે શાસ્ત્રમાં કહેવાયું એ તમારે સાચી રીતે જાણવું પડે, એટલે બોધ થાય, એનો બોધ થાય, એ જ્ઞાન કહેવાય. એતદ બુદ્ધવા બુદ્ધિમાન સ્યાત, આ જાણ્યું તો તું સાચો બુદ્ધિમાન થયો એમ કહેવાય. બુદ્ધિમાન સ્યાત, આમ તો બુદ્ધિ છે ને એ પ્રકૃતિનું અંગ છે, અને પ્રકૃતિનું અંગ છે એટલા માટે એ પણ અચેતન છે, એનાથી એ પર થવાની વાત અહીંયા કહી છે, પેલા કહી છે, એટલે પછી શબ્દ વાપર્યો કૃતકૃત્યશ્ચ, અને તું કૃતકૃત્ય થઈ જાય. કૃતકૃત્ય એટલે જે કરવા જેવું છે તે કરનારો બની શકે. કૃતકૃત્ય, કૃત્ય એટલે કરવા જેવું, કૃત જેણે કર્યું છે, જે કરવા યોગ્ય કાર્ય છે તે કરનારો તું બની શકે. કારણ કે જ્ઞાન ન થયું હોય ત્યાં સુધી એની એ ક્રિયા અજ્ઞાનની ક્રિયા હોય, અને જ્ઞાન થયા પછીની એની એ ક્રિયા જ્ઞાનની ક્રિયા હોય. તો તું જો આ શાસ્ત્રને બરોબર સમજે, આ શાસ્ત્રને બરોબર સમજીને એ પ્રમાણે વર્તે, એ પ્રમાણે વર્તે તો તને એનું જ્ઞાન થાય, અને તને એનું જ્ઞાન થાય તો તું કૃતકૃત્ય થયો એમ કહેવાય. આ ઘણું ગોપનીય છે, બધાને સમજણ ન પડે એવું છે, બધાના માટે છે જ નહીં એમ એમણે ભલે કહ્યું, પણ આપણે તો એને જેટલું સમજીએ એટલું સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ગીતાકાર એમ કંઈ થોડો કહે છે કે આ તમારા માટે નથી, બંધ કરો. આપણે અનઘ થવું જ પડે. અર્જુન અનઘ થયો તો એને આ જ્ઞાન ઈશ્વરે કહ્યું, સાક્ષાત પરમેશ્વરે કહ્યું, એટલા માટે એ સમજીને કૃતકૃત્ય બની શકીએ. આ જગતની આવ્યા, અંદર આવ્યા, એનું સાર્થક્ય આપણને પ્રાપ્ત થાય, અને તો જ મોક્ષની ગતિને પહોંચી શકાય. 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ છે, અને પુરુષોત્તમના સ્વરૂપને સમજાવવાનો બહુ જ સરળ શબ્દોમાં અહીંયા આખો એ વ્યવહાર થયો છે. ઉપક્રમ આખો અત્યંત સરળ છે, પણ સમજવો મુશ્કેલ છે. અર્થ તો આપણને મળે ભાષાંતરના અર્થો, પણ એનો અર્થ બોધ થાય એ ખરેખર, એટલે જ એને ગુહ્યતમ શાસ્ત્ર કહ્યું, ગોપનીય શાસ્ત્ર કહ્યું. તો ઓમ તત્સદિતિ.
શ્રીમદ

0: उपनिषत्सु
1: ब्रह्म विद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे पुरुषोत्तम योगो नाम पंचदशोध्यायः। अहीं अपने भगवद गीताना पंदरमा अध्याय सुधीनु वाचन कर्युं छे। हवे पछी अपने सोळमा अध्याय थी आगळ वधवानुं रहेशे। पंदरमो अध्याय खूब ज सरस छे। वारंवार एनु वाचन करवाथी अपने जगतनु जीवनु अने ईश्वरनु स्वरूप समझी शकाय एवुं छे। अपने एनो प्रयत्न करिए, एनु मनन करिए, एनु चिंतन करिए अने पछी सोळमा अध्याय माटे सिद्ध थईए। ત્યાં સુધી વિશ્રાંતિ।
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત। આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો।
3: શ્રદ્ધાના દીવા જ્યાં પ્રગટે ત્યાં મનનો અંધકાર ટળે, ભક્તિના ભાવ જ્યાં જાગે ત્યાં ઈશ્વર હૃદયમાં વસે। વ્રત એટલે માત્ર અન્નનો ત્યાગ નહીં, વ્રત એટલે મનનો સંયમ, સંકલ્પ અને અડકી શ્રદ્ધા।
4: સાંભળો પાવન વ્રત કથા ફક્ત રેડિયો પાલનપુર પર।
5: નમસ્કાર, આજથી આપણે શરૂ કરીએ છીએ વ્રત કથાઓ। અલગ અલગ વાર તહેવારોની પાછળની કથાને આપણે જાણીશું આપણા આ શોમાં વ્રત કથાઓ, જે આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ। આપણા બા, દાદી, મમ્મી સૌ કોઈ વ્રત કરે છે ને વ્રત કથાઓ વાંચે છે અને આપણને સંભળાવે છે। આવો સાંભળીએ ગણેશ ચોથની વ્રત કથા, જે આપણને મોકલી આપી છે આનંદબાઈ।
6: ગણેશ ચોથની વાર્તા।
5: ભાદરવા સુદ ચોથ એકમના દિવસે આ વ્રત કરનારી ગણપતિની સ્થાપના કરી પૂજન કરવું, ગણપતિની કથા વાર્તા સાંભળવી, રાત્રે ભજન કીર્તન કરી ચંદ્ર દર્શન કરવું, ગણેશજીને લાડુ તથા માલપુઆનું નૈવેદ્ય ધરાવ્યા પછી મૌન રહીને જમવું। ચોથના દિવસે સાંજે ગણપતિની ચાર દિવસ અગાઉથી સ્થાપિત કરેલી મૂર્તિને જળમાં પધરાવી, ગળી કોઈ વસ્તુ ખાવી નહીં, ઘડો ભરીને અન્નદાન કરવું।
6: એક દિવસ ભગવાન ગણેશ અષ્ટસિદ્ધિને વરીને રમલોકમાંથી ધીમે પગલે આવી રહ્યા હતા, એટલામાં ચંદ્રની દ્રષ્ટિ ગણેશ પર પડી। તેમની મોટી ફોદ, લોબી સૂંઢ અને ગોળ મટોળ દેશ જોઈ ચંદ્રને ઠેકડી કરવાનું મન થયું। ચંદ્રે કહ્યું, કેમ ગણેશજી, આજે કંઈ બ્રહ્મદેવે ભૂખ્યા કાઢ્યા કે શું? જુઓ ને, તમારું પેટ તો દેખાતું જ નથી। છતાં ગણેશજી કંઈ જ બોલ્યા નહીં, એ તો ધીમે પગલે ચાલતા જ રહ્યા। એટલે વળી પાછો ચંદ્ર બોલ્યો, આમ ધીમે પગલે કૈલાસ ઉપર ક્યારે પહોંચી રહીશું? વાહન જોઈએ તો લેતા જાઓ। છતાં પણ ગણેશે ઊંઠ વાળીને જોયું નહીં કે ઉત્તર પણ ન આપ્યો। ફરીથી શું રૂપ ઘડ્યું છે કહી ચંદ્ર ખડખડાટ હસી પડ્યો। અત્યાર સુધી ચૂપ રહેલા ગણેશ ચંદ્રનું અભિમાન સહન કરી શક્યા નહીં। ચંદ્રના આવા તિરસ્કારયુક્ત અને અપમાનજનક શબ્દોથી તેમની આંખમાં રતાસ્તરી આવી। તેઓ ગંભીર શબ્દોમાં બોલ્યા, ચંદ્ર, તું ખરેખર રૂપાળો છે? વિધિએ તારામાં સૌંદર્ય મૂક્યું છે? તેની ના નથી, પણ એનો અર્થ એ નથી કે પોતાના રૂપના અભિમાનમાં બીજાની ઠેકડી ઉડાવવી। આજે તે મારી ઠેકડી કરી છે, તેના ફળ રૂપે વધુ નહીં પણ તને એટલો જ શાપ આપું છું કે આથી કોઈ તારું મુખ નહીં જુએ, અને જે જોશે તેના ઉપર અનેક પ્રકારના ખોટા આવી પડશે, તેના બધા કામોમાં અણધાર્યા સંકટો આવશે। આટલું બોલી ગણેશ પોતાની

0: મંદગતિ પ્રમાણે હળવે પગલે ચાલતા થયા. ચંદ્રને ઠેકડી મોઘી પડી. ગણેશનો શાપ સાંભળતો તે ધ્રુજી ઉઠ્યો. તેને પોતાની ભૂલ સમજાઈ, પણ હવે શું થાય? શાપની જાણ થતો ત્રિલોકમાં હાહાકાર મચી ગયો. બધે એક જ વાત વહેવા લાગી કે જે ચંદ્રને જોશે તેના ઉપર અણધાર્યા સંકટો આવશે. બાપડો ચંદ્ર મો કોને બતાવે? લજ્જાનો માર્યો એ તો કુમુદ નામના કમળ સરોવરમાં સંતાઈ ગયો. દેવો, ગંધર્વો અને ઋષિઓને ચિંતા થવા લાગી કે હવે બારે માસ અંધારી રાતો કેમ વેઠાશે. બધા દેવો બ્રહ્માજી પાસે ગયા અને ગણેશજીના શાપની વાત કરી. બ્રહ્માજી બોલ્યા, ગણેશજીનો શાપ નિવારવા હું, શંકર કે વિષ્ણુ કોઈ સમર્થ નથી. તમે બધા ગણેશજી પાસે જાઓ અને તેમને પ્રસન્ન કરો. તેઓ ઉદાર હોવાથી પ્રસન્ન થઈ ચંદ્રને શાપ મુક્ત કરશે. પરંતુ પહેલાં તમે મહાદેવજી પાસે જાઓ અને ગણેશજીને પ્રસન્ન કરવાનો માર્ગ પૂછો. દેવો મહાદેવજી પાસે ગયા અને બોલ્યા, હે મહાદેવ, ગણેશજી કયા ઉપાયથી પ્રસન્ન થાય એ અમને કહો. મહાદેવજી બોલ્યા, ભાદરવાની અજવાળી એકમથી ચોથ સુધીમાં સારો દાડો જોઈ ગણપતિની સ્થાપના કરી તેમનું પૂજન કરવું. ભજન, કીર્તન, ગીત, સંગીત દ્વારા ઉત્સવ ઉજવવો અને અજવાળી ચોથના દિવસે ગણપતિનું પૂજન કરી માલપુઆ લાડુનું નૈવેદ્ય ધરાવવું. સાંજે સ્થાપના કરેલી ગણપતિની મૂર્તિ જળમાં પધરાવવી. આમ ભક્તિભાવે ગણેશજીનું વ્રત કરવાથી તેઓ અવશ્ય પ્રસન્ન થશે. દેવોએ બૃહસ્પતિને બોલાવી મહાદેવજીએ કહેલી વાત કહી. બૃહસ્પતિ રજા લઈ ચંદ્ર પાસે ગયા અને તેને ગણેશ ચોથનું વ્રત કરવા સમજાવ્યું. ચંદ્રે ગણેશ ચોથનું વ્રત આરંભ્યું અને પોતાની ભૂલ માટે અંતકરણપૂર્વક ગણેશની ક્ષમાયાચના કરી પોતાને શાપ મુક્ત કરવા વિનંતી કરવા લાગ્યો. ચંદ્રના વ્રતથી ગણેશજી પ્રસન્ન થયા અને બોલ્યા, હે ચંદ્ર, હું તારા ઉપર પ્રસન્ન છું. હવેથી જે કોઈ બીજનું દર્શન કરશે તેને કોઈ જાતનું સંકટ નહીં આવે. પરંતુ માત્ર ભાદરવાની અજવાળી ચોથના દિવસે કોઈ તારું મો નહીં જુએ. આ વ્રતનું પાલન કરનાર અનેક સંકટોમાંથી છૂટશે. હે ચંદ્ર, તારા જેવા સમજૂને આટલી શિક્ષા ઓછી નથી. હવેથી કોઈ દિવસ રૂપનું અભિમાન કરીશ નહીં.
1: જો તમે પણ આવી કોઈ વ્રત કથાઓ વાંચતા હોય, જાણતા હોય તો અમારા સુધી અવશ્ય પહોંચાડજો. અમને મેઇલ કરી શકો છો radiopalampur@gmail.com. તમે તમારા અવાજમાં પણ આ વ્રત કથાઓ રેકોર્ડ કરી શકો છો અને અમને મોકલાવી શકો છો. અથવા તો અમને વોટ્સએપ કરી શકો છો 9592966888 પર. ભૂલતા નહીં, વ્રત કથાના શોમાં જો તમે પણ આવી કોઈ ધાર્મિક કથાઓ, આપણા તહેવારોની કથાઓ જાણતા હોય તો અમને અવશ્ય મોકલાવશો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: શ્રદ્ધાના દીવા જ્યાં પ્રગટે ત્યાં મનનો અંધકાર ટળે. ભક્તિના ભાવ જ્યાં જાગે ત્યાં ઈશ્વર હૃદયમાં વસે. વ્રત એટલે માત્ર અન્નનો ત્યાગ નહીં, વ્રત એટલે મનનો સંયમ, સંકલ્પ અને અડકી શ્રદ્ધા.
3: સાંભળો પાવન વ્રત કથા ફક્ત રેડિયો પાલનપુર પર.

જન્મથી માંડીને મૃત્યુ સુધીના 16 સંસ્કારો છે. તેમાં લગ્ન ગ્રંથિ એ અતિ મહત્વનો સંસ્કાર છે. તો આ લગ્ન સંસ્કાર પ્રસંગે દરેક વિધિ વિધાનો પાછળ રહેલું સાયન્સ તથા તે પ્રસંગે ગાવામાં આવતા લગ્ન ગીતો અને ફટાણા વિશે વાત કરશે જીડી મોદી આર્ટ્સ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉક્ટર ઋષિકેશ રાવલ. તો મિત્રો, મસ્ત રહો, વ્યસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM.

90.4 FM ના શ્રોતા મિત્રો, વિશ્વની દરેક પ્રજાને એનો પોતાનો વારસો અને સંસ્કૃતિ હોય છે. જે પ્રજા પોતાનો આ વારસો કે સંસ્કૃતિનું જતન કરી શકે છે, તે જ પ્રજા વાસ્તવમાં વિકસી શકતી હોય છે. આપણી સંસ્કૃતિનો પણ એક આગવો વારસો છે.

મિત્રો, રેડિયો પાલનપુરની આ વારસો શ્રેણીમાં હું આપ સર્વેનું સ્વાગત કરું છું. ગયા એપિસોડમાં આપણે પીઠી ચોળવાની વિધિની વાત કરી હતી. આ એપિસોડમાં આપણે લગ્ન પહેલાં કન્યા પોતાના દાદા સાથે પોતાના મનની વાત જે રજૂ કરે છે એ વાત આપણે કરીશું કે પરિવારની દીકરી લગ્નના માળવે બેઠા પહેલાં પોતાનું હૈયું ખાલી કરવા માટે ક્યાં જાય. તો દીકરીને એનું હૈયું ખાલી કરવાનું કે મનની અંગત વાત રજૂ કરવાનું ઠેકાણું એટલે એના દાદા. દાદાને દીકરી વિશેષ વાલી હોય. ઘરના બાકીના બીજા સભ્યો સમક્ષ તો પોતાના મનની વાત જણાવતી વેળાએ કેટલીક મર્યાદાઓ આવી જાય. શરમ અને સંકોચ મર્યાદાના એ સમયમાં દીકરી પોતાને કેવો વર પસંદ છે તેવા પોતાના મનના અંગત મનોભાવો પોતાના દાદા સમક્ષ રજૂ કરે છે અને દીકરીના મનની મૂંઝવણ દાદા કીધા વિના પામી પણ જાય છે. એના અંતરને બહુ સહજતાથી વાંચી જાય છે. પાનેતર ઓઢીને પરણવા બેઠેલી દીકરી માટે એના સાસરિયાઓ તો બિલકુલ અજાણ્યા છે. વરરાજાને તો એણે પહેલા કદી જોયો પણ નથી. દીકરીના મનની વાત દાદા જાણી શકે છે. આ કરુણ છતાં મંગલ પ્રસંગ છે. છતાં દાદાને દીકરીની આંખોમાં આંસુ જણાય છે. લગ્ન પ્રસંગના બધા જ ગાણામાં ઉત્તમ કહી શકાય એવું આ ગાણું દીકરી અને દાદાના મૌન સંવાદ રૂપે ગવાયું છે અને બહુ સુંદર ગાણું. તો આવો આપણે સાંભળીએ જેના શબ્દો છે, ભરરે જોબનિયામાં બેઠા બેનીબા દાદાએ હસીને બોલાવ્યા.

જોયું મિત્રો, દાદા માટે દીકરી એટલે કાળજાનો કટકો, દાદાનું હરતું ફરતું હૃદય એટલે દીકરી. આ ગાણામાં દીકરી પોતાને કેવો વર પસંદ છે એ ભાવ દાદા સમક્ષ રજૂ કરે છે. અને પણ પસંદગી દીકરી ચતુરાઈપૂર્વક પોતાની સૈયરોના માથે ઢોળી દે છે કે એવો વર મારા સૈયરોએ વખાણ્યો, મારે એવો નથી જોઈતો, પણ મારી જે સખીઓ છે એ એવું કહે છે કે આવો વર સુંદર હોય એમ કહે છે. અને એ રીતે દાદાને સરસ રીતે પોતાની વાતમાં સમજાવી લે છે. હવે પછીનું જે ગાણું છે એ ચોરીમાં પરણવા આવેલા વરરાજાની ઠેકડી ઉડાડતું ફટાણું છે. એક બાજુ ચોરીમાં પરણવા આવવા માટે કન્યા પક્ષ તરફથી નિમંત્રણ આપવાતું હોય છે કે રાયવર વહેલેરા આવો, તમારા ઘડિયા રે લગ્ન રે, રાયવર વહી જશે. અને વરરાજા લગ્ન મંડપમાં આવ્યા પછી આનંદનો અવસર બની જાય અને એ પ્રસંગે કન્યા પક્ષ તરફથી મજાક મશ્કરી ના થાય તો કેમ ચાલે, અને એમાંથી વરરાજા પણ શું કામ બાકાત રહે. તો આવો શ્રોતા મિત્રો, આવી વરરાજાની પણ એક સરસ મજાની ઠેકડી ઉડાડતું ફટાણું સાંભળીએ. ઓ લાડા રે કેમ રે તું કાળો મેષ રે.

0: તો મિત્રો આ સુંદર મજાનું પટાણું છોરો તે દાડાનું પહેણું પહેણું કરતો હતો એ સાંભળ્યું એના વિશે અને હસ્તુ મેળાપ વિશે આપણે આવતા એપિસોડમાં ફરીથી વાત કરીશું. મને રજા આપશો.
1: તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને અમારો કાર્યક્રમ વારસો ગમ્યો હશે. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 90.4 FM રેડિયો પાલન.

હલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજે એઆર, તમારો દોસ્ત, તમારો હોસ્ટ. રેડિયો પાલનપુર આપણો સોનો અવાજ છે. અહીંથી સમુદાયિક રેડિયો સ્ટેશન થકી આપણે આપણા હૃદય અને મનમાં જે પણ ઉલ્લાસ છે, આનંદ છે, તેની વહેંચણી કરીએ છીએ. તમારામાં રહેલું કોઈ ટેલેન્ટ છે, તમે કોઈ એવી અભિવ્યક્તિ કરવા ઈચ્છો છો કે જે આ સમુદાયના લોકોને કંઈક મદદ કરી શકે, પછી એ એમના જ્ઞાનમાં હોય વધારો કે પછી એમની ખુશીઓમાં વધારો, એટલે કે આપણે

ઓ ગમતાનો ગુલાલ કરીએ છીએ, અને એટલે જ તો 90.4 મેગાહર્ટ્ઝ પર હું પણ લઈને આવું છું અવનવી એવી વાતો કે જે તમારી યાદોને વાગોળાવે, ક્યારેક તમારામાં રહેલા સ્મિતને તમારા હોઠો ઉપર ફરકાવી મૂકે, તો ક્યારેક હૈયામાં એટલો આનંદ છલકાય કે તમે એકલા બેઠા પણ તમારા ચહેરાની મુસ્કાન દ્વારા આજુબાજુના તમારા સ્નેહીઓને પણ પ્રફુલ્લિત કરી દો. અને સાંજ હોય કે પછી રજાનો દિવસ, રેડિયો પાલનપુરની સાથે હંમેશા રહેશે મજાનો દિવસ. અને એટલા જ માટે રેડિયો પાલનપુર લઈને આવે છે અવનવી તમારી ખુશીઓનો ખજાનો, હૃદયની ઉમંગોની લાગણીઓનો એવો અવાજ કે જે તમને સૌને એકદમ મનથી તૃપ્ત કરી દે. આજે પણ કેટલીક યાદો મારે તમને એવી જ કરાવી છે, મારી પણ છે, તમારી પણ છે, ભૂતકાળમાં પણ આવી જ યાદો આપણે સંગ્રહતા હતા, અને ભવિષ્યની આવનારી પેઢી પણ કંઈક નવા રૂપ અને કલેવર સાથે આવી જ યાદોનો સંગ્રહ કરશે. તો ચાલો ચોક્કસથી તમારી એ વાતોનો અણસાર મને આવી ગયો છે કે ભાઈ હવે શરૂઆત કરો, પરંતુ લઈએ આ નાનકડો વિરામ. વિરામ બાદ હું એ પટારાને ચોક્કસથી ખોલવાનો છું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

આજના આ દોડાદોડીના સમયમાં આપણે એક એવા પડાવ પર આવી જઈએ છીએ કે ત્યાં પહોંચ્યા પછી આપણને જૂની યાદો યાદ તો બહુ જ આવે છે, પણ એને ફરીથી જીવવાનો મોકો અથવા તો એવી તક નથી મળતી. લોકો કહે કે તમે ગેટ ટુગેધર કરી લો, તમે ફરીથી રીયુનિયન કરી લો, ફરીથી મિત્રો સાથે મુલાકાત કરી લો. અને હા, ખાસ કરીને આપણી આ દુન્યવી જીવનમાં જ્યારે પારિવારિક જીવન સંબંધોની માયાજાળમાં આપણે આવી જઈએ છીએ ત્યારે આપણા સૌ પાસે એક વિકટ પ્રશ્ન હોય છે કે આપણો મિત્ર અને એ મિત્ર સાથે આપણે બેબાકપણે કંઈ પણ

કહી શકતા હતા. મનમાં ચિંતા હોય તો પણ કહી દેતા, મનમાં ખુશી હોય તો પણ કહી દેતા, ક્યારેક અધીરાઈપણું હોય, આવનારી ખુશી વિશેની વાત હોય તો પણ કહી દેતા. આપણને કોઈ છેતરી જાય ને તો પણ મિત્રને કહેવાનું મન થઈ જાય. ક્યારેક સાયકલ લઈને લાંબા રસ્તા ઉપર ગયા હોય ને પડી જઈએ ત્યારે ઘરે ભલે ને કોઈને ન કહીએ, પરંતુ મિત્રને તો કહી જ દઈએ છીએ. અને આવા મિત્રો સાથેના જિંદગીના એવા અવનવા અને સુંદર સપનાઓ જોયા હતા, અને એ સપનાઓ પૂરા પણ થયા છે. પણ હવે એ મિત્રને બોલાવીને કે એ મિત્રની જિંદગીમાં જોઈને એ સપનાઓ પૂરા થયા છે, એની ઉજાણી, એની ખુશી, એનો આનંદ એ આપણે વ્યક્ત કરી નથી શકતા. આવું ત્યારે થાય છે કે જ્યારે આપણા પાસે એક વાક્ય આપણા મુખ પરથી અવારનવારને આપણા મિત્રો પાસેથી પણ સરી પડે છે, સમય નથી. અરે સમય તો છે જ, સમય તો એ હતો ને આજે પણ છે, સમય સતત ચાલે છે, એમાં કોઈ બદલાવ નથી. હા, આપણી પાસે થોડોક અંતર આવ્યું છે ત્યારે શું કરવું? શું એ મિત્રોની યાદોને બસ યાદ કરીને પછી ભૂલી જવી, ફરીથી એ જિંદગી જીવવાની ઈચ્છા થઈ જાય, ફરીથી મિત્ર સાથે એ સપનાઓને વહેંચવા છે, કેટલાક પૂરા થયા છે, કેટલાક અધૂરા છે, તો પણ હસીને એને ફરી યાદ કરવા છે. મિત્રતાની વાતો તો બહુ જ આવે છે, પણ મિત્રને ફોન કરીએ તો પણ એવું થાય કે ક્યારેક એ બિઝી હોય, ક્યારેક બીજા દેશમાં હોય, તો સમય એટલે કે રાત અને દિવસનો ફરક હોય, મળવા જઈ ન શકાય, અને એમ કહીએ કે ચાલ ને મેં બહુ જ સુંદર આયોજન કર્યું છે, આવી જા ઘરે, ત્યારે એની પાસે સમય નથી હોતો. મોટે ભાગે તો એવો જ પ્રશ્ન હોય છે કે મારી પાસે તો સમય છે, મને તો આ બધું યાદ આવ્યું છે, એટલે તો હું એને કોલ કરું છું, હું એને મળવા ઈચ્છું છું, હું એને બોલાવું છું, પણ એની પાસે સમય નથી, શું કરવું? જિંદગીમાં મને મિત્રનો સાથ મારે જોઈએ છે, એને ભલે ના જોઈતો હોય, પણ એ મને મળતો નથી, હવે મારો મિત્ર એ નથી રહ્યો. આ વાત મનમાં આવે છે અને એ ખોટી છે. આ નાનકડા વિરામ બાદ હું કહીશ કે કેવી રીતે એ મિત્રની સાથેની યાદોને આપણે તાજી કરી શકીએ. મારી પાસે વિકલ્પ છે, અપનાવી જોજો ને પછી વહેંચજો. લઈએ નાનકડો વિરામ, ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મિત્ર પાસે સમય નથી, મારી પાસે તો બહુ જ સમય છે. હું તો એને મળવા બોલાવું છું, એના માટે બધી જ વ્યવસ્થા કરું છું. અને એને જે ગમે છે, જેવી પરિસ્થિતિની અમે વાત કરી હતી અમારા બાળપણમાં, એવી બધી જ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરીને એને બોલાવું, પરિવાર સાથે બોલાવું, તો પણ એની પાસે તો સમય નથી. અને ક્યારેક એવું છે કે વિદેશમાં રહે છે, આઉટ ઓફ સ્ટેટ રહે છે, અથવા તમારાને એમના સર્કમટન્સીસ ગોઠવાતા નથી કે એ તમારે ત્યાં આવી શકે છે. આવે છે તો કદાચ અડધો કલાક, 15 કે 20 મિનિટ, પણ પેલી યાદોને જીવવાની મજા, જ્યારે આજે બધું જ છે, પૈસા છે, વ્યવસ્થા છે, નોકરી છે, સમયને ચોરીને તમારી ભાષામાં કહું તો, બાકી મારી ભાષામાં તો સમય જ સમય છે મારી પાસે, પણ તમારી ભાષામાં કહું તો સમયને ચોરીને પણ તમે ગોઠવો છો ને, એ નથી થતું. તો શું કરવું? તો મારી પાસે નાનકડા વિકલ્પ છે, અને એ વિકલ્પ કદાચ તમને ફરીથી પેલી યાદોમાં લઈ જાય, તો ફરીથી તમને મજા અપાવી દે, તો થઈ શકે ને? થઈ શકે છે. ચાલો એવો એક પ્રયોગ પહેલો કહું. તમારા મિત્રને તમે હંમેશા પ્રયાસ કર્યો છે કે તમારા ઓકેઝન પર, તમારા ફેસ્ટિવલ, તૈયારી બધી જ થઈ જાય કોઈ પ્રસંગની, ત્યારે તમે એને બોલાવો છો, પહેલાંથી જાણ કરો છો, પણ એ નથી આવી શકતા. ઓકે, પણ તમે ક્યારે ત્યાં ધબકી જવાનું, ત્યાં તમે બધી રજાની બધી વ્યવસ્થાઓ એ જ્યાં છે ત્યાં કરી નાખો. થોડાક અંતરના કોઈ બીજા શહેરમાં રહે છે, અથવા તમે ત્યાં પહોંચી શકો એમ છો, તો ત્યાં જઈ આવો. તો એવો તો પ્રયાસ નહીં જ કર્યો હોય, મને 100% ખાતરી છે. એવું કરો ને, ત્યાં પહોંચી જાઓ, અને ત્યાં પહોંચીને પછી ફોન કરો, હું આવ્યો છું, તું ક્યારે ફ્રી થઈશ? એ કહેશો કે આજે તો નહીં થાવ, કંઈ વાંધો નહીં, તમે 2 દિવસ તો ઓછામાં ઓછા લઈને જજો. કહેશો કે કાલે મળીએ. એ કહેશો કે રાત્રે, નાના બપોરે લંચ અવર્સમાં. પણ તું કેવી રીતે આવીશ? તો તમારે કહેવાનું છે કે હું તો માત્ર તને જ મળવા અહીંયા આવ્યો છું, આખો દિવસ બેસવાનો છું. તું કહે ને ત્યારે મળીશું. તું કહે તો ઘરે આવું, તું કહે તો આપણે બહાર મળીએ, તું કહે તો ચાલ ને પહેલાંની જેમ પેલી ફિલ્મ જોવા જઈએ, તું કહે તો તારા પરિવાર સાથે થોડો સમય ગાળીએ, અને તું કહે તો તારા ઓફિસના પાર્કિંગમાં પણ મારે તારી સાથે બેસવું છે, વાત કરવી છે. આમાં નાનમ શાહ હોય? હા, તમારે ને મારે જો મિત્રની સાથે મળવું છે, મિત્રતાને ફરી યાદ કરવી છે, તાજી કરવી છે, તમારે કરવી છે, એ તમે જ કહો છો કે કદાચ એને નહીં જરૂર, પણ મને તો મારા મિત્રની સાથે બેસવું છે, જરૂર છે. તો તમે પહોંચી જાઓ, અને માગવાનું હોય મિત્ર પાસે, ઈશ્વર પાસે, મા પાસે, પિતા પાસે, પત્ની પાસે, ને તમારા પોતાના કહેવાતા પ્રેમી વ્યક્તિ પાસે, ત્યારે દરિદ્રતા ન હોવી જોઈએ. એકદમ આમ દિલ ફાડીને માગવાનું હોય, ત્યાં પહોંચી જ જવાનું હોય, ખોટું લગાડવાનું જ ના હોય. કારણ કે ઘણીવાર તમે નાના હતા ને મિત્રના ઘરે પહોંચી જતા ને રમવા બોલાવતા, ત્યારે એના મમ્મી કે પપ્પા કે ભાઈ કે બહેન તમને બોલી દેતા, વઢી દેતા, અને એવું કહેતા પણ હતા કે એ તારા લીધે જ મારો છોકરો બગડે છે, ચાલ જા. તો પણ તમે નીચે 15 મિનિટ પછી એની બારીમાં ડોકિયા કરીને એને બોલાવતા, અરે આવી જા ને, ખોટું ન લગાડતા. તો આવું જ કરો ને, એ ના પણ મળે બીજી વાર પ્રયત્ન કરજો, પણ હું તો કહું છું કે બીજી વાર નહીં કરવો પડે, તમે પહોંચી તો જાઓ, જુઓ પછી મજા આવે છે. મળીએ છીએ નાનકડા વિરામ બાદ, ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર, RJAR ની સાથે.

મિત્રતાનો રંગ જ એવો હોય છે, બધાને વાલી હોય, બધાને મિત્રો યાદ આવતા હોય, પણ પેલું કહે ને આઈસ બ્રેકિંગ, હા, સમય તમારા ઉપર એવી થપાટો લગાવી દે છે અને પહેલું ડગલું તમે કરી લો તો અરે યાર મજા પણ તમને વધારે આવશે, ડબલ મજા, મોજ પડી જાય. ભાઈબંધને ત્યાં પહોંચીએ અને બધી વ્યવસ્થા કરી લઈએ, નક્કી કરી લઈએ, અહીંયા જવું છે, આ જવું છે, તે જવું છે, એને કહીએ, એ રેડી થઈ જાય, કે પછી એની ગાડીમાં બેસીને કહીએ કે બોલ, કે બોલ હવે તું ત્યાં કે જ્યાં ગમે ત્યાં લઈ જા મને, બસ તારી સાથેનો થોડુંક સંગાત જોઈએ. એ કહે કે બહુ બીજી છું, મારે તો અહીંયા ને અહીંયા બધે જવાનું છે. કંઈ વાંધો નહીં, હું ગાડીમાં તારી સાથે વાતો કરતો રહીશ, તારા ફોન વચ્ચેનો બ્રેક મળે એમાં વાત કરતો રહીશ. હા, આપણા એક શ્રોતા મિત્રને મારા મિત્રએ જ આ વાત વહેંચી છે. એને જ્યારે આ પ્રકારનું વ્યવસ્થાનું આયોજન કર્યું ત્યારે એની એ મિત્રતાની મોજ કંઈક જુદી હતી. સાંજે 6 વાગે છે ને પેલો મિત્ર રડી પડ્યો, એકદમ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો હતો. એના ફેમિલી સાથેના એ ડિનરમાં એને કહ્યું હતું કે આટલો બધો પ્રેમ આપણી વચ્ચે છે પણ ખબર નહીં કેમ મોકો નહોતો મળતો. મિત્ર, તું આવ્યો ને એટલે હું કેટલો ખુશ થઈ ગયો. એના પરિવારના સભ્યોએ પણ કહ્યું, અમે બધી જ રીતે એમને ખુશ કરવા ઈચ્છીએ છીએ, પણ તમારી જે સમય સાથેની એ જૂની યાદોને એ વાગોળતા હતા ત્યારે ચોક્કસથી થતું હતું કે એકવાર તમે મળો ને બસ આમ જ. કારણ કે ફોન પરની વાતો ક્યારેક પરિસ્થિતિમાં બાજુમાં કોઈ હોય, બીજું હોય, ત્રીજું હોય, કંઈક ઘટનાઓ હોય, કંઈક પરિસ્થિતિ એવી હોય કે ન કરી શકાય, અને તમે એકલા ફોન પર વાતો કરો તો બીજાને ગમે પણ નહીં જે આજુબાજુ હોય, પણ રૂબરૂ મુલાકાત અદ્ભુત હોય છે. આ તો આપણો પહેલો વિકલ્પની વાત થઈ, અને મેં કહ્યું ને કે એનાથી તમને મોજ પડી જશે. તમારી ફરિયાદ છે કે મિત્રો સાથ નથી આપતા, મિત્રો પાસે સમય નથી, ત્યારે તમને લાગશે કે સમય તો બંને પાસે છે. બસ પહેલું ડગલું, અને હંમેશા એવું જ હોય, બે સાથે થોડું દોડવાનું હોય, એક આગળ આવે, હેન્ડશેક કરીએ તો કોઈનો ડાબો હાથ હોય તો કોઈનો જમણો હાથ હોય. ના ભાઈ ના, બંનેના ડાબા હાથ હોય પરંતુ સામે હોય, કારણ કે હૃદય સાથે હૃદય મેળવવાની વાત છે, અને આ અદ્ભુત લાગણીઓનો સમન્વય ત્યારે જ સર્જાય જ્યારે તમારી ઈચ્છા છે, તમારો મિત્ર છે, તમારે મોજ લેવી છે, તો પહેલું પગલું તમારું હોવું જોઈએ, હે ને, ખરું ને? કરી જોજો. ક્યારેક ફોનની પણ વાત એવી હોય કે ઘણા મિત્રો તો ફોન

નથી કરતા એકબીજાને, તો ફોન પર તમે પહેલો કરો ને, બીજો કરો, ત્રીજો કરો, અરે દસમો કરો. તમારો મિત્ર છે, તમને એટલી જ લાગણી છે હશે. અને પછી જોજો, જે દિવસે એ ખુલશે ને, ત્યારે તમને લાગશે કે ભાઈ મોજ પડી ગઈ. આવી ભાઈબંધી તો કૃષ્ણને ને સુદામાને પણ ઈર્ષા કરાવી દે. પણ હા, કહ્યું તું ને, કૃષ્ણ દ્વારિકામાં હતા ને સુદામાજીએ હિંમત કરીને જવું તો પડ્યું હતું, અને ગયા પછીની જે દુનિયા બદલાઈ અને મોજ પડી ગઈ કહેવું પણ નથી પડતું. પણ પહેલું પગલું તો કોઈએ તો ભરવું પડે, પછી બીજું પગલું કોણ ભરે છે એની કોઈ મહત્વતા નથી હોતી. તો દોસ્તો, આજે છે ને આ તમને મેં યાદ કરાવ્યું છે સુંદર મજાની યાદોને વાગોળવાનો એક પ્રયોગ સબર ઘટનાનું પુનરાવર્તન પણ કરાવ્યું છે. તો ચોક્કસથી પુનરાવર્તન એટલે કહ્યું કે તમે નાનપણમાં, હું પણ નાનપણમાં આવું કરતો હતો. 25 વખત મિત્રને બોલાવવા જતો, ત્યારે 26મી વખતે કદાચ આવતો, કારણ કે એના ઘરનું વાતાવરણ અને એમાં આપણે તો હંમેશા વિલન જ ચિત્રાતા હતા. બે માર્ક્સ ના આવે ને એટલા માટે, કારણ કે અનાયાસે આપણે તો ફર્સ્ટ ક્લાસ આવતા, પણ એને ખબર નહીં કેમ કોઈ પણ સંજોગોમાં માર્ક્સ ઓછા આવતા, પણ આપણે જતા હતા. મિત્રતાને, મોજને એનાથી શું નિસ્બત, ખરું ને? તો આવી જ વાતો કરતા રહીશું આજના શો પર 90.4 મેગાહર્ટ્ઝ પર. આ વિરામ બાદ હું ફરી પાછો આવું છું મારી સાથે, એટલે કે આરજે યાર સાથે જોડાઈ રહેવા માટે ટ્યુન બેક રહેજો 90.4 મેગાહર્ટ્ઝ પર, રેડિયો પાલનપુર પર.

चलो एम छे कि ત્યાં પહોંચી નથી શકાતું વિદેશમાં છે આઉટ ઓફ સ્ટેટ છે અથવા એવી પરિસ્થિતિ તમે પોતે એવી રીતે છો અને મિત્રની પાસે આવી રીતે દોડીને તો નહીં જવાય ફોન પર એકદમ શુષ્ક લાગે છે તો તમે જો તમારી એવી કોઈ જગ્યા પર છો કે જ્યાંથી તમારા અને તમારા મિત્રની સાથે વિતાવેલા એ પળોની યાદોને અનુભવી શકાય સ્પર્શી શકાય મુલાકાત કરી શકાય તો એ પ્રયોગ કરવા જેવો છે. ચાલો તમને કહું, જો તમે તમારા હોમટાઉનમાં જ છો અને ત્યાં તમારા મિત્ર સાથે તમારી યાદો એ વીતેલી છે અને મિત્ર અત્યારે દૂર છે, તો ભલે ને 2-5 હું તો કહીશ કે 25-26-27 પ્રયાસોના અંતે તમને એક સમય મળે છે અને એ સમયમાં બંને સાથે વિડીયો કોન્ફરન્સિંગથી વિડીયો કોલથી જોડાઈ શકો, ત્યારે તમારે શું કરવું જોઈએ? તમારે એ સ્થળો પર એ જગ્યા ઉપર પહોંચવું જોઈએ. જો પેલી જૂની સાયકલ લઈને જ્યાં આટા મારતા હતા ને એ મેદાન પર વિડીયો કોલિંગના માધ્યમથી એને યાદ તો કરાવવું પડશે, એને યાદ જ છે પણ એનો સ્પર્શ કરાવવાનો છે માનસિક કે આ જગ્યાએ આપણે સાયકલ પર આવતા હતા, આ એ જગ્યા છે જ્યાં આપણે પેલી પંપથી આમ કૂદી કૂદીને વારા પરથી બંનેની સાયકલમાં હવા ભરી હતી. એ સિવાય તમારી શાળા છે, કોઈ જગ્યાએ તમે નાસ્તો કરવા ગયા હતા પહેલી વખતે જ્યારે એને કોઈક એવી વાત તમને કરી હતી કે જે કોઈને ખબર ન હતી, એ સ્થળ પર જાઓ. તમે એ દુકાન, એ જગ્યા કે જ્યાં રોજ તમે ક્રિકેટ કે પછી કબડ્ડી સાતોડિયું આ રમતા હતા, તમને એ શાળાનો ગેટ, એ શાળાનો કોર્નર યાદ હોય તો ત્યાં પહોંચી જાઓ કે જ્યાં તમે જ્યારે થોડાક કોઈનાથી નારાજ હોવ ત્યારે બેસીને મનને હળવું કરતા હતા. એ જગ્યા કે જ્યારે રાત્રે મમ્મી કે પપ્પાએ તમને કહ્યું હોય કે વહેલા આવી જજો, આમ છતાં તમે સંતાઈને બેસીને ખૂબ મજા માણી છે, વાતો કરી છે, કેટલાય મિત્રોની ખેંચતાણ કરી છે, એ જગ્યા પર પહોંચી જાઓ. ક્યાંક પેલી ચાની ટપરી હશે તો ક્યાંક મસ્કાબંધની લારી હશે, ક્યાંક પૌવાની પેલી મિજબાની ઉડાવી હતી એ જગ્યા હશે, તો ક્યાંક તમે બર્થડે ઉપર જઈને નાસ્તો કર્યો હશે એ જૂની દુકાન હશે. ઘણીવાર તો દુકાન બદલાઈ ગઈ હોય પણ જગ્યા તો હોય ને, ભલે ને મોલ બની ગયો હોય પણ એ સ્થળ તો હોય ને, ત્યાં એકવાર મુલાકાત કરો. અને ક્યારેક તમારા બંને વચ્ચે કોઈ વાતે અબોલા થયા હોય અને પછી એ અબોલા જે વસ્તુથી થયા હોય ને એની ચર્ચા તમે કરી હોય, એ જગ્યા ઉપર પહોંચી જાઓ. વર્ષો પહેલાં જ્યાં તમે પડોશી ધર્મની નિભાવ્યો છે, જ્યાં તમે સાથે રહ્યા છો, એ મકાન છે મિત્રનું, ત્યાં પહોંચી જાઓ અને વિડીયો કોલિંગ દ્વારા તમારી યાદોને વાગોળો. પછી જુઓ કે મિત્ર તમારો કેટલો તડપે છે તમને મળવા. અને આ પ્રયોગો કરવા માટે પણ પહેલું સ્ટેપ તો તમારે કરવું પડશે. જો તમે એ સ્થળ પર છો, તમે એ સ્થળ પર નથી એટલે કે તમે પોતે આઉટ ઓફ સ્ટેશન કે આઉટ ઓફ કન્ટ્રી છો, તો શું કરવાનું છે એ પણ કહીશ. આજે તો મિત્રોની સાથે એક મિજબાની માણવાની આ તકને મારે તમારી સાથે વહેંચવાની છે, પરંતુ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

આપણે પોતે જ આઉટ ઓફ સ્ટેટ, આઉટ ઓફ કન્ટ્રી અથવા એટલા દૂર છીએ કે જ્યાં યાદો કોઈ બીજા સ્થળમાં છે ને તમે દૂર છો, ત્યારે મિત્રની સાથે વાત કરો તો શું કરવું? ત્યારે તમારે બે કામ કરવાના છે. એક, જો તમારી પાસે મિત્રની કોઈ વસ્તુ, કોઈ એવી ગિફ્ટ છે, કારણ કે આપણા જમાનામાં તો ગિફ્ટ હતી, અત્યારે બધું સેલ્ફી, વોટ્સએપ, સ્ટેટસ અને રીલ્સમાં બધું ધરવાઈ ગયું છે, જે ક્ષણ પછી ક્ષણભંગુર બને છે, એટલે કે રહેતું જ નથી અસ્તિત્વમાં. પરંતુ આપણા સમયમાં તો હતું, ઘણું બધું હતું, અને તમે એને સંગ્રહી પણ રાખ્યું હશે. ચાલો, એ વસ્તુ નથી તમારી પાસે, તમે દૂર છો, તો એ વસ્તુની યાદ છે ને, એ ઘટના છે, એ પ્રસંગ છે, એને મિત્રને લખીને મોકલો. અથવા એના કરતાં પણ વધારે છે કે આજે હું અહીંયા બેઠો છું ને આ વાત યાદ આવે છે, અને એને રેકોર્ડ કરીને મોકલો. જોજો ને, પહેલી કે બીજી વખતે મોકલ્યા પછી તમારા મિત્રનો કોલ આવશે અને તમે એવી તો કેટલીય યાદોને તાજી કરી શકશો. ઘણી વખત છે ને, માણસને જીવવું મજાતી હોય, પછી સવાલ પૂછીએ કે કેવી રીતે, તો બસ મને આમ કરવું છે, મને આમ કરવું છે, મને આમ કરવું છે, મારે આવી રીતે ખુશીઓ મેળવવી છે, આવી રીતે આનંદ કરવો છે વ્યક્ત. અચ્છા, આ બધું તમારે કરવું છે, હા, તો તકલીફ શું છે? તો જવાબ મળશે કે પેલા આમ નથી કરતા, પેલા નથી કરતા, તે નથી કરતો, આ નથી કરતો, આ બધા મને સહયોગ નથી આપતા. અરે ભાઈ, મજા તમારે લેવી છે, મજા તમારે માણવી છે, મોજ તમારે અનુભવવી છે, તો પછી બીજાને શું એમાં ઇન્વોલ્વમેન્ટ આવવું કે કરવું જરૂરી છે? ના ભાઈ, ના. એક મિત્રે કહ્યું, એવું થોડું હોય, મારે છે ને ક્યારેક બધાની સાથે છે ને હોટલમાં ખાવા જવું હોય છે, પણ બધા તૈયાર નથી થતા. તો ભાઈ, એકલા જતા રહો ને, અને પછી ત્યાં જઈને કોલ કરો. આજની જનરેશન ઝેડ સાથે એવી જ રીતે રીલ્સ બનાવો, ફોટોગ્રાફ્સ કરો, એમને મોકલી આપો. જુઓ તો ખરા, કાંઈ બીજાના પર ડિપેન્ડ થવાથી મોજ મળે એવું નથી હોતું. મનને શાંતિ મળે એની મોજ છે. તમે એમને ફોટોગ્રાફ્સને એમના જલન માટે નથી મોકલતા, એમને ઈર્ષા માટે નથી મોકલતા, એમને અહેસાસ કરાવો છો કે ચાલો ને, મારે તો આવી રીતે મળવું છે, આવી રીતે જવું છે. આવતા અઠવાડિયે

फरी चाहिए अने आवश्य। हाँ, मजा मौज याद खुशियों अने आनंद ए तमारा हैया मां तमारी रीते तमे डिजाइन कर्यो होय तो पछी तमारे तमारी रीते कोई आवे के न आवे माणी लेवो जोईए। बचपन ने बालपण ने याद करो, क्यारेक मित्र ने बोलावो छो ने के चाल ने यार साइकल पर एक कांटो मारी आवीए, ए नथी आवतो तो शू करो छो, घरे जता रहो छो? ના, તમે એકલા નીકળી પડતા હતા અને પછી આવીને એટલી બધી વાતો કરતા મિત્રને કે બીજા દિવસે મિત્ર ચોક્કસથી જોડાતો, તો ભૂલી કેમ ગયા? મોજ એ છે, યાદ એ છે, જિંદગી એ છે, સ્વરૂપ બદલાયું છે, ભલે ને સાયકલ નથી, ગાડી લઈને નીકળી પડો, બાઇક કે એક્ટિવા પર નીકળી પડો, કશું જ ન મળે તો થોડુંક ચાલી લો, ક્યાંક સુંદર મજાની જગ્યા ઉપર પહોંચી જાઓ, મોબાઈલ ખોલી મનગમતું એ ગીત સાંભળી લો, શું શરમાવાનું, શું કામ એકલા ન સાંભળી શકાય એવી બધી કલ્પનાઓ કરવાની? હે, ક્યારેક થોડુંક મોજમાં રહી લેવાય અને રહી લો, પછી મને કહેજો કે શું અનુભૂતિ થાય છે। બાકી તો ગમતાનું ગુલાલ કરવાનું છે, હૃદયથી ઉમંગથી હંમેશા ખુશીઓને વહેંચવાની છે। દુનિયા જાય, બાકી તમારે મજા કરવી છે, મોજમાં રહેવું છે, તો દુનિયા પણ તમારી સાથે મોજમાં જોડાશે। વિરામ બાદ ફરીથી વાતોમાં જોડાઈશું, ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો આરજે યારની સાથે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

અહેસાસ કરાવી જાય, અનુભૂતિ કરાવી જાય, એ જ જીવનમાં સાચા શિક્ષક કે ગુરુ છે. તમારાથી નાના પણ હોય, તમારી ઉંમરના પણ હોય અને તમારાથી મોટા પણ હોય. હૃદય એટલે કે હાર્ટનો એચ, હેડ એટલે કે બુદ્ધિ અને મન મગજનું એચ, અને હેન્ડ એટલે કે હાથનો એચ. આ ત્રણ એચ ભેગા મળે અને જે કેળવણી સર્જાય, તમને શિસ્ત, ક્ષમા અને કરુણા આ ત્રણ અગત્યના પાસાઓનો ત્રિવેણી સંગમ મળે અને ગુરૂપી અંધકારમાંથી રૂરૂપી પ્રકાશમાં લઈ જાય એવા પ્રાણી માત્રને, એવા જડ કે ચેતન વસ્તુને તમે ગુરુ અથવા તમારા શિક્ષક માની શકો છો. આ સમગ્ર જીવન જન્મથી અંત સુધી શીખવાનું નામ છે. ક્યારેક ખાતા શીખીએ છીએ તો ક્યારેક ખાતા માણતા શીખીએ છીએ, અને અંતિમ પડાવ પર એ જ મોજ અને મજાને છોડતા પણ શીખીએ છીએ. દરેક સમય અને દરેક પરિસ્થિતિમાં શીખવાનું અપાર અને અઢળક છે, અને શીખવાડે પણ છે લોકો. એ તમામ શિક્ષકોને જેમને જ્ઞાન આપ્યું છે, કેળવણી આપી છે, શિક્ષણ આપ્યું છે, સંસ્કાર આપ્યા છે, નીતિ નિયમો વિશે ભાન કરાવ્યું છે, નિયમોને નીતિમાં રહેતા શીખવ્યું છે, ક્યારેક બોલીને તો ક્યારેક વળીને, ક્યારેક હૈયાથી તો ક્યારેક શબ્દોથી કડક સ્વભાવે શીખવ્યું છે, એ તમામ શિક્ષકોની એ યાદો તમને આજે પણ વાગોળવી ગમતી હોય છે. બાળપણનું, પહેલા ધોરણનું શિક્ષણ કે બાલમંદિરનું પણ એકાદ કિસ્સો યાદ હોય, એ પછીની પ્રાથમિક શાળા, માધ્યમિક શાળાના ઉમંગો અને કોલેજના અતરંગ પ્રસંગો, આ બધામાં કોઈકે કંઈક તો તમને દિશા નિર્દેશ કર્યો જ છે. અને જીવનમાં માતા પિતાની સાથે સ્નેહીઓ, ભાઈ બહેન, મિત્રો, આ બધા જ તમારા ગુરુ બન્યા છે. આજના દિવસે અકૃતજ્ઞ ભાવે કે આપ સૌએ મને જીવનપથ પર ઘણું શીખવ્યું ને શીખવતા રહેજો, આપ સૌનો એ બદલ હું આભારી છું કે આ જીવનને તમે મોજમાં અને સુગમ્યતાથી, સરળતાથી જીવવા માટે મને સાથ અને સહકાર આપ્યો છે. દિવસ એટલે એ માત્ર ઇજન છે, એ એકમાત્ર તક છે, એ એકમાત્ર પળ છે કે તમને મોકો મળે છે યાદ કરવાનો. તો આવો યાદ કરીએ, અને એ તમામ મારા શિક્ષકોને અને તમારા શિક્ષકોને, તમારા અને મારા ગુરુજીઓને, આપણા તમામ સ્નેહીઓને આપણે આ શિક્ષક દિવસની શુભેચ્છાઓ પાઠવીએ. ફરી મળું છું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

સમય તો થઈ ગયો છે ફરીથી જે તમારી સાથે વાતો કરીને બધાની પ્રસંગોની અને વાતોની યાદો, એટલે કે હવે તો એ વીતી ગયો સમય એટલે ફરીથી યાદો સ્વરૂપે એને મારે સંગરવાની છે અને ફરી ક્યારેક તમારી સાથે વહેંચવાની છે. એટલે સમય થઈ ગયો છે હવે તમારાથી અલવિદા કહેવાનો. આવી તો ઘણી વાતો હશે જે તમારા મનમાં પણ સંગ્રહાઈ છે ને તમારે અમારી સાથે, આ સમુદાય સાથે, આપણા કમ્યુનિટી રેડિયો સ્ટેશન પર વહેંચવી છે. તો તમારા અવાજમાં રેકોર્ડ કરી દો અથવા એને તમે લખી દો, એનો ફોટોગ્રાફ એ નોટ્સનો બનાવી દો, કે પછી મેસેજીસ ટેક્સ્ટ એટલે કે તમે લખીને અમને મોકલી શકો છો. આ માટે તમારી પાસે અમારો વોટ્સએપ નંબર છે 9512966888. એના ઉપર માત્ર તમારે વોટ્સએપ કરવાનું છે. મિત્રો, એ વોટ્સએપ નંબર છે, કોલ કરશો તો એના પર કોઈ જવાબ નહીં મળે, કમ્પ્યુટરાઇઝ સિસ્ટમમાં ગોઠવેલું છે. આ સાથે તમે અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ એટલે કે રેડિયો પાલનપુર લખીને ઇન્સ્ટાગ્રામ પર, એક્સ પર, ફેસબુક પર, યુટ્યુબ પર તમે જાઓ, ત્યાં લાઇક અને સબસ્ક્રાઇબ કરો, અમને સપોર્ટ કરો અને તમારી વાતોને ત્યાં પણ મોકલી શકો છો. આ બધી જ સોશિયલ મીડિયાની એપ્લિકેશનને અલગ અલગ ન શોધવી હોય તો તમે અમારી મોબાઈલ એપ્લિકેશન રેડિયો પાલનપુરની, એન્ડ્રોઈડ ફોન છે તો ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને આઈફોન છે તો આઈટ્યુન સ્ટોર પર જઈને ડાઉનલોડ કરો અને એમાં જઈ તમે અમને માણતા રહો. સાથે સાથે તમે એમાં રહેલા સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સમાં જઈ અમારી સાથે સંપર્ક કરી શકો છો. આ સિવાય બીજા મિત્રો છે, તમે પણ બહાર જાઓ છો અને ત્યાં ઇન્ટરનેટ છે અને રેડિયો પાલનપુર સાથે, મારી સાથે, આવી વાતો સાથે એક સાચા પાલનપુરી તરીકે જોડાયેલા રહેવા ઈચ્છો છો, તો તમે ચોક્કસથી અમારી આ રેડિયો ગાર્ડનની સુવિધાનો પણ ઉપયોગ કરજો. રેડિયો ગાર્ડન એક વેબસાઇટ છે, ગૂગલ પર જઈ અથવા સર્ચ એન્જિનમાં જઈને તમે લખો અને એના ઉપર જઈ ઉત્તર ગુજરાતના પાલનપુરના સંભવિત સ્થાન પર જઈને એક બિંદુ દેખાશે, એને તમે કેન્દ્રિત કરશો ત્યારે તમે રેડિયો પાલનપુરને ઇન્ટરનેટના માધ્યમથી સાંભળી શકશો. તમારા પ્રતિભાવો અગત્યના છે અને મને મોકલી આપજો. ફરીથી આવતા અઠવાડિયે હું પાછો મળીશ. ત્યાં સુધી અલવિદા દોસ્તો. 90.4 મેગાહર્ટ્ઝ રેડિયો પાલનપુરને માં

નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. હું છું આરજી પ્રિયંકા. આજે આપણે માનવીની ભવાઈમાં પહોંચી ગયા છીએ, તેના અંતિમ પડાવની નજીક. પન્નાલાલ પટેલ દ્વારા લિખિત આ પુસ્તક, જેની અંદર માણસના જીવનની ભવાઈ એ માણસને ક્યાં લઈને પહોંચે છે એની વિશે પન્નાલાલ પટેલે આપણને અદ્ભુત નિરૂપણ કર્યું છે, અદ્ભુત લેખન કર્યું છે. તો ચાલો આગળ જાણીએ કે છપ્પનિયા દુકાળમાં આ માનવીની ભવાઈ એ માણસને ક્યાં લઈ જાય છે. ગામમાં થઈને જાણે કોઈ લશ્કર પસાર ન થયું હોય એવાને એવા જ હાલ હતા. ચૂલા, કોઠીઓ અને કોટલા ભાગી નાખ્યા હતા. દૂધ દહીંના વાસણ અને રાંધવાવાળા પેલા પાટુડા અને બેડાના ઠીકરે ઠીકરા હતા. જ્યારે કોઈને કોઈ ઠેકાણે તો પડભીતનો વહેમ પડતા ભીતની સાંઠીઓએ કાઢી નાખી હતી. કોઠ ગુંજારમાં ખાડાએ પાડી નાખ્યા હતા. અનાજ સંતાડ્યું હોય તેમ ધારી નેસતો. આ રીતે બે ચાર જણનું અનાજ હાથ પગ થઈ ગયા હતા. પેલી ધાડમાંથી બચેલા દૂધણી ભેંસો, પાડા અને બળદ વગેરે પણ હાથ લાગ્યા એ લઈ ગયા. કોઈને કોઈ ત્યાંથી તો ઘંટી, તો કોઈને ત્યાંથી સાંભેલા અને ઘરના કમાડ પણ તાણી ગયા હતા. આખાએ ગામમાં જો કોઈ બચ્યો હોય તો કાળું, જ્યારે ભારેમાં ભારે નુકસાન થયું હોય તો રણછોડ અને નાનાનું. બજસ તોડી નાખી હતી. કોઠિયાનો તાવ ચૂરે ચૂરા. ચાર ભેંસો દૂધણી હતી તે પાડા સાથે લઈ ગયા. ઘોડીએ ગઈ અને સાંભેલું એ લઈ ગયા. પછી કમાડ, ઘંટી ને તાંબા પિત્તળના વાસણોની તો વાત જ ક્યાં રહી. પેલી લંગડીના અંગ પર કપડાના નામે એક તાર સરખો એ ન રહેવા દીધો. એ બધું લઈ જવામાં લેખું ન ગણાયું એવું પેલું અણધમ ઘરેણું, અરે ખુદ માલી ડોસીનો જ અજવાળું થવા આવ્યું પણ હજુ સુધી પત્તો ન ખાધો. ઘરના માળા જોયા અને ઘાસના પૂળા ફેંક્યા. બારીની વાડ તપાસીને ઉકરડાનું ખાતર ફંફોડ્યું. પાછલા ખેતરને ડુંગરીએ આમ જવાનો ફરી આવ્યા, પણ એટલામાં માલી ડોશી ક્યાંય જડે જ નહીં. ક્યાં ગઈ હશે માલી ડોશી? જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ઘરમાં ને ગામમાં સૌ કોઈ વિચાર પર પડી ગયા. અરે, ડોશી જાય ક્યાં? અજવાળું થયું ને વળી ગામના 15-20 માણસો જોવા નીકળ્યા. આ વખત તો કાળુએ વળી આવ્યો ને નાનાએ સાથે રાખ્યો. હેડ જો, પેલા ધોળા પાળાવાળી દાંતી પર જોઈ આવીએ. અરે, ધોળી ને કાળી બધીએ દાંતીઓ જોઈ નાખી. નાનાએ તો આશા જ છોડી દીધી. હા ભાઈ હા, પણ ધારો કે ઘરનું લૂંટાઈ જાય પણ ડોશીનો શું થાય? તું હેડ તો ખરી મારી સાથે. કાળુને બે બાજુની લાઈ હતી. પોતાને હાથે ડોશી જડે ને ભોગે જોગે ઘરેડું ન હોય તો કાં તો પોતાના જ માથે આવે ને નથી જતો, ને નથી જતો તો એ લોકોને વહેમ પડે. કાળુને પૂરેપૂરો વહેમ હતો કે ડોશી પાછલા બારણેથી ભાગીને સીધી ડુંગળી ઉપર ચડી ગઈ હશે, પેલી ખાણોમાં જ જઈને ભરાઈ બેઠી હશે. કઈ જાનવર કરડી જાય કે પછી ગામનો કોઈ પેલા ચોક્યાતોમાંની કોઈ જોઈ જાય, એનો હાથ ઝાલ્યો ન રહે તોય. પણ અત્યારે લગી જીવતી તો નથી જ. અને એવું જ નીકળ્યું. વચ્ચે ડોશીને આજુબાજુ બે મોટા પથ્થર. એવું લાગતું હતું કે જાણે કોઈ વિશાળકાય બગલું સફેદ પાંખો પસારીને ન પડ્યું હોય. નાનાનું ધ્યાન પડ્યું. આ મરી રહ્યા. નાનો ઘરેણારી પોટલી ગોતવા માંડ્યો ત્યાં કાળું ડોશીના એ નગ્ન દેહ પર માથાનું ફાળિયું વીંટાળી રહ્યો. એનાથી બોલી જવાયું, અરે રામ રામ, છેવટે આ દશા. ફાંફા મારતા નાનાને ઉદ્દેશ્યો, જરા તો અક્કલ વાપર, ડોશીના લુગડા ઉતારીને લઈ ગયા છે તો ઘરેણું ક્યાં મેલ્યું હશે? બોલાવ હેડ, પેલા જોતો નથી કેડોમાં ઝટકો માર્યો છે? ટાંટિયા ઘસી ઘસીને ખાડા પાડે છે જો. અને સ્વગત બોલતો હોય તેમ ઉમેર્યું, જીવ નીકળતા કેટલી વિપત પડી હશે. ગામમાં ત્રાસ વર્તાયો. જ્યારે વહુ હતો અને પેલા પેટના દીકરાઓએ મરેલી ડોશી એ દુશ્મન જેવી લાગતી હતી. કહેવાય છે ને કે સત્તા, પૈસો અને લાલચ એ માણસના પોતાનાઓને પણ પારકા કરી દે છે. માલી ડોશી સાથે પણ એવું જ થયું છે. આગળ શું થાય છે માનવીની ભવાઈમાં જાણીશું આ મસ્ત મજાના ગીત પછી. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 FM સાથે.

નાના એ તો કહ્યું પણ ખરું, કહેતી તીરે મરી જઈશ ત્યારે મારી છાતીએ વાળીને લઈ જઈશ. છેવટે એમ જ કર્યું. સ્મશાને મળદું નીકળ્યું ત્યારે તો ઉપર નાખેલું જૂના લુગડાનું કફન જોઈને આખું એ ગામ બોલી ઉઠ્યું, અરે રે બાપડી, મારું મારું કરતી હતી ત્યારે જોયાના કરમના લેખ. નક્કર 80 વર્ષે ડોસી મરે ને તે હીરના ચીર હોય અને આ નામના લેખિન લુગડું. સ્ત્રીઓ આરો માંડવા નદીએ નીકળી ત્યારે જ વાત કરતી હતી, બુન ત્યારે ડોશીના કરમે એવા જ હતા બાપડી.

વહુએ ગોગળે ગેસ નથી ઉતરવા દીધી. આખો અવતાર ભેગું કરે જ રાખ્યું, ને તમે ગણતર ગણો ને, 8 દાયકામાં એને અંગૂઠા ભાળી ભાળીને કેટલા જ પારા માર્યા હશે? તે માર્યા હશે 10 ઢોરનાએ ઓછું દૂધણું મેં મારી સામે એક કે વર નથી ભાળ્યું. પછી 1 વર્ષના 5 પાડા ગણીએ તોય કેટલા બધા થાય, ઘણો હિસાબ? શંકરદાની વહુ બોલ્યા. કોઈને કોઈ જુવાનળીઓએ આંકડો બંધ બેસાડવા પડી તો પેલી ડોશીઓ બાપડીની પાછળ સર લાડવા નથી. અને પછી કાયટાની તો વાત જ ક્યાં રહી, કહી જીવ બાળતી રહી. અને પછી તો એ ડોશીઓએ પોતાની આવી દશા થશે કે શું, એ સવાલ સાથે મરતા પહેલાં પાછલી ચિંતા બારમાની તો કરી હતી. સ્વર્ગ લાડવા તો સૂઈ ગયા, પણ સ્મશાને ગયેલા ગામ લોકોને તમાકુનો અડધો જ લાડવો મળ્યો, અને તે ઘરનો નહીં, શંકરદાએ ત્યાંથી માગીને આણ્યો ત્યારે.

ડોશીના સૂતક તો એ જ દિવસે ઉતારી નાખ્યા. જ્યારે ફૂલ તો નાનાએ એમ કહ્યું, નાખશું હવે અવતાર, એને પેટે જન્મ લઈશું ત્યારે, નાનો બોલતો હતો એટલું. બાકી રણછોડને મનમાં એટલી દાજ હતી, દુઃખ હતું, અને કેમ ન હોય. કાલ આ વખતે તો ઘરને આંગણે ઠાકોરના જેટલો ઠાઠ હતો, અને અત્યારે આખા એ ગામમાં આ લોકો જ ગરીબ હતા, કંગાળ હતા. મિલકતમાં મિલકત તરીકે બે બળદ રહ્યા હતા. તે રણછોડની વહુ ને સૂજી આવ્યું અને તે છોડતાકને હાંકી મૂક્યા. પાછલે બાણે કોઠમાં ને કોઠમાં હોય તોય ચારે ચાલ્યા જાય, કાળુથી કહ્યા વગર ન રહેવાયું. પણ ત્યારે તમે સાચ્યું શું? બંદૂકના પેલા ધડાકા થયા ત્યારે કઈ કેટલી વારે ધાડ આવી? ત્યાં સુધી તો ધાર્યું હોત તો. અરે, અમે તો ધાન્ય ગાંસડીઓ બાંધી રાખી હતી. મેં કીધું કે જે જશે એક એક વહેલું જશે. લુગડાનાએ પોટલા બાંધી રાખ્યા હતા, પણ આ કાળસાળી ડોશીએ ભૂલાવ્યા અમને. કરણાની પોટલી તો ડોશી આખા ધનથી છાતીએ બાંધીને ફેરવતી હતી. મી મીકુ આપણે હજાર ધંધે ત્યારે છોડને ડોશી સાચવતી, પણ એને કોગળીએ થાય એ પેલી બંદૂક છૂટતા જ એવડું તો કહેવા રહ્યું કે હું જાઉં છું રણછોડ. એટલે અમે હતા એ એને ખોળવામાં વળ્યા, અને ત્યાં તો ઝાંપામાં અવાજ થયો. પછી દાણાની ને લુગડાની પોટલીઓ ક્યાં રહેવા લેતા? અક્કલના ખા તે વળી ખાલી મજૂર મારી નાખ્યું, અને ત્યારે એના કરતા કોઠી ઉગાડી રાખી હોત આ વડવાઓની એટલી વસ્તુ રહેત. ભાઈ જવાનું થયું એ જતું રહ્યું, અને અવળું સૂજ્યું. નકર તમે તો વચાર કરો, એક ડોશી નાઠામાં કેટલા કેટલું ઉછાપાત કરતી. આ બધા કરમના વાંક. શંકરદાના કથનને સૌએ ટેકો આપ્યો.

સે ઉપર ડોશીનું મળદું મુકાયું અને કોઈ બોલી ઉઠ્યું, અરે ભાઈ ડોશીના મોંમાં કાંઈ મેલવાનું? નાનો ચીડાઈ ઉઠ્યો. અભાગણીએ અમારા હાથમાં રૂપાની વિંટી સરખી રહેવા દીધી નથી અને કટકા કાપીને મેલીએ? મરદા ઉપર લાકડું મૂકતા ઉમેર્યું, એ તો ચાલશે હેડો, બધું અણધણ ઘણું લઈને હેડતી થઈ છે. કળુએ મનમાં આ દીકરા તરફ ધૃણા વરસાવી પોતાના હાથની વિંટી ભાગીને ડોશીના મોંમાં એક કટકો મૂકી આવ્યો. દૂર ઉભેલા એ વૃદ્ધ આધેડોએ શંકરદાસ સ્વગત બોલ્યા, અરે ભગવાન તારી લીલા, કાળ મૂઢો કરતી હતી ત્યારે એ જ કાળ મૂઢાની વેટી અંતકાળે કામમાં આવી. આ સાંભળી લોકોને એ થયું જાણે ભગવાનને ડોશીને શિખામણરૂપ ખાસડું ન માર્યું હોય. પણ એ લોકોને ક્યાં ખબર હતી કે શિખામણનું ખાસડું ખાનાર માનતા હતા એ માલી ડોશી તો ક્યાંની રવાના થઈ ગઈ છે, નહીં તો કાળુની પેલી રૂપાની રેખને થૂક કરતીને થૂકી ના દીધી હોત. ચિતા શાંત પડતા ગામ લોકોએ નાહી લીધું અને ઘરે આવ્યા. ઘર સામે નજર પાડતા રણછોડ અને નાનો એ નાના બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.

બહારથી તો દુનિયાને એમ જ દેખાડ્યું. અરે, કહ્યું પણ ખરું, કેમ રડવું ના આવે ભાઈ? આ દુઃખે ડોસીએ દીકરા મોટા કર્યા, 9 મહિના પેટ ડલાયા છે, જનતાને કોણ ન સાંભળે. બાકી અંદર ખાને તો સૌ કોઈ આ વિલાપનું કારણ સમજતા હતા. મનમાંની મહિમા કહેતા ડોશી તો મરી ગઈ, પણ પાછળ આ ઘરેણાને મારતી ગઈ. પછી રડવું કેમ ના આવે? પણ સમાજના રિવાજે માન આપીને રડતી કૂટતી વહુઓ લાંબા સાદ પાડી અને રોતી રહી. જ્યારે ખોડી તો ગાળ જ ભાંડતી હતી, કાળ સાડીનું પહેરવાનું એ ના રહેવા દીધું. લમણે હાથ દઈને બેસેલા નાનાને અડખામણી ખોડીના વેણ એ વાલા લાગ્યા. ટાપસી પૂરતા ગંગણો હેડતી હોય એવા ઠેકાણે થઈને પાછળ ઘોડો દોડાવો તોય હાથમાં ના આવે. નાનાના મનમાં એમ જ હતું, અરે દેખાતું જ હતું. ડોશી જાણે ઘરેણાની પોટલી સાથે આકાશ માર્ગે હેડતી હતી અને કહેતી હતી અંગૂઠો દેખાડીને, લો હવે રાખો તમારી બૈરીઓને, હું તો આ બધું લઈને જાઉં છું. અને આ કલ્પના સાથે નાનો ભાન ભૂલ્યો, ક્રોધમાં અંધ બનીને છાતી પર મુક્કા માનીને બરાડે રહ્યો હતો. જતી રહી તો જા, પણ યાદ રાખજે, આ દેવને ઘરે તારા ગોગળામાં બચકું ના ભરું તો તારા પેટ જણ્યો નહીં.

હાથે પગે થઈ બેઠેલા રણછોડના ઘરનાએ સવારના ટંકની તો ચિંતા જ ન હતી. ચિંતા હતી રિવાજ પ્રમાણે ગામનાને અને શંકરદા કોદર વગેરેને બે ચાર જણને મળીને ગેસ છાશમાં કડવામણ કરાવ્યું. પણ સાંજે રણછોડની મિલકત ગઈ, પણ શાક તો હતી ને, પણ શું કામની આ શાક? ડેગડીએ ને શેરપુર કોઈ વાણિયાને ત્યાંથી અનાજ લાવે, પણ આવામાં તો કોની માએ સવાર શેર સૂંઢ ખાધી છે કે ગામ બહાર પગ મૂકે ને મૂકે તોય કદાચ, પણ એ 50 ગામના પંથ સલામત પૂરો કરવો એ અસંભવિત હતો. જ્યારે ગામમાં તો વધારેમાં વધારે કાળુ પાસે જ દાણા હતા ને કંઈક હતા શંકરદા પાસે, બાકી બીજા તો કોઈને કોઈ બે મણ ને કોઈ પાંચ છે. તો વળી અડધું ગામ તો આ ધાડ પહેલાં જ અનાજના નામે પરવારી બેઠું હતું, આંબલીની કુંપણો ને મોખની છાલ વાટીને રાંધીને ખાતું હતું. પછી રણછોડ મુખીનું કોના પેટમાં બળે કાળુને વિચારવું પડ્યું. 10 શેર દાણા રણછોડને ત્યાં જઈ મૂકી આવ્યો. હમણાં તો ધકાવો, જોકે નાનાની તો લેવાની જરાય ઈચ્છા નથી, પણ શું કરે, ખુદ માં જણ્યો નાથો જ છૂટી પડ્યો, પછી બીજું કોણ. છતાંય ખાતા ખાતા એને થયા કર્યું, કાળીઓ મને જન્મભેર મેણા મારવાનો. આ જ તો છે માનવીની ભવાઈ, જે કાળુને આ જીવન માલી ડોશીએ પોતાનાથી દૂર રાખ્યો, પોતાનો દુશ્મન ગણ્યો, અને એ જ કાળુની વીંટી એ માલી ડોશીને હાથે આવી. જે કાળુને રણછોડ અને નાનાએ કદી પોતાનો ભય ન ગણ્યો, એ કાળુએ જ છેલ્લા ટાઈમે એમને ખાવા માટે દાણા આપ્યા. આ જ છે કુદરતનો ન્યાય. કુદરત એ ક્યારેય પોતાનો ન્યાય કરવાનો નથી છોડતો, ભલે આજે નહીં તો કાલે. કહેવાય છે ને કે કુદરતના ઘેર ધીર છે પણ અંધેર નહીં. અને જ્યારે તમે શાંતિથી ચૂપચાપ પોતાનો સમય કાઢો છો અને જેને જે બોલવું એ બોલવા દો છો, ત્યારે તમારો જવાબ એ પૂરવા માટે ખુદ સાક્ષાત કૃષ્ણ આવે છે, કુદરત આવે છે. આગળ માનવીની ભવાઈમાં શું થશે જાણીશું આવતા એપિસોડમાં. હું છું આરજે પ્રિયંકા અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલમપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રેડિયો પાલમપુર.

0: इस कार्यक्रम के बाद अब हमारा आज का समय यहीं पर समाप्त होता है। तो अब उमंग कार्यक्रम की तकनीकी टीम यानी जगबंधु, चेतना, अर्शद, कुसुमलता और वीरेंद्र के साथ मुझे यानी विमलेश को आज्ञा दीजिए। नमस्कार।
1: उमंग, उमंग, उमंग, उमंग, उमंग।
2: पक्का पालन पुरी नहीं ओल कितले ट्यून रहे मस्त रहे सामर्थ्य रहे ओनली ऑन 90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन।
3: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર। હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં।
4: વર્ધમાન નામના નગરમાં દંતિલ નામે શ્રેષ્ઠી રહેતો હતો। દંતિલ નગરશીઠ હતો। એક દિવસ દંતિલને ત્યાં શુભ પ્રસંગ હતો। એ દિવસે તેણે રાજાને તેમજ નગરના અગ્રણીઓને ભોજન માટે આમંત્ર્યા હતા। રાજાની સાથે આવેલ માણસોમાં મહેલની સફાઈનું કામ કરનાર ગૌરમ પણ હતો। તે પોતાની યોગ્યતાનો વિચાર કર્યા વગર અગ્રણી શ્રેષ્ઠીના આસન પર બેસી ગયો। એ જોઈ ગુસ્સે થયેલા દંતિલે તેની બોચી પકડીને ત્યાંથી કાઢી મૂક્યો। અપમાનિત થયેલા ગૌરમભે આ અપમાનનો બદલો લેવાનો નિર્ણય કર્યો। ગૌરમભે આ માટે એક યુક્તિ શોધી કાઢી। એકવાર રાજા અર્ધનિંદ્રામાં હતો ત્યારે ગૌરમ રાજાની શૈયા પાસે સાફસૂફી કરતા બબડતો હોય તેમ બોલ્યો, અરે રે, આ બિચારા સરળ હૃદયના રાજા ચારિત્રહીન દંતિલનું કપટ જાણતા નથી। રાજાને લાગ્યું કે ગૌરમ અકારણ ન બબડે। દંતિલ ચારિત્રહીન અને કપટી હોવાની રાજાને પણ શંકા ગઈ।

0: જેલમાં આવવાની જ મનાઈ કરી દીધી. દંતિલ વિચક્ષણ હતો. રાજાના આવા વર્તન પાછળ ગૌરવનો જ હાથ હોવાની તેને ખાતરી થઈ. તેણે ગૌરવને બોલાવ્યો અને તેનો સારી રીતે સત્કાર કર્યો. તે દિવસે કરેલા અપમાન માટે દિલગીરી દર્શાવી ગૌરવ ખુશ થયો. બીજે દિવસે રાજા શયનખંડમાં સૂતો હતો ત્યારે ગૌરવ ફરીથી બબડતો હોય તેમ બોલ્યો, અરે રે, અમારા રાજાજી તો જાડે ફરતા ફરતા ચીબડા ખાય છે. રાજાએ આ વખતે ગૌરવને બબડતો સાંભળ્યો. હવે રાજાને ખાતરી થઈ કે આ મૂરખને ગમે તેમ બબડાવવાની ટેવ છે. મેં વળી ક્યાં ચીબડા ખાધા છે? તે દિવસે દંતિલ વિશે બબડતો હતો એ પણ ખોટું જ હશે. મેં અકારણ દંતિલનો તિરસ્કાર કર્યો. બીજા દિવસે રાજાએ દંતિલને મનભેર દરબારમાં બોલાવ્યો અને તેનો સત્કાર કર્યો.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
0: એક કૂવો હતો, એમાં ઘણા બધા દેડકા રહેતા હતા. તેમાં એક ગંગદત્ત નામે દેડકાઓનો રાજા હતો. આ કૂવામાં ગંગદત્તના વિરોધી દેડકાઓનું મોટું જૂથ હતું. એ તેના હુકમનો વારંવાર અનાદર કરતું અને તેનું અપમાન કરતું હતું. કૂવામાં રેંટ ચાલતો હતો. એક દિવસ ગંગદત્ત આ રેંટના ઘડા પર ચડીને કૂદતો કૂદતો કૂવાની બહાર નીકળી ગયો. એ થોડે દૂર ગયો ત્યાં એણે એક કાળા સાપને દરમાં પ્રવેશતો જોયો. મેંઢકરાજ ગંગદત્તે વિચાર્યું, આ સાપ જોડે હું મિત્રતા કરીને એને કૂવામાં લઈ જઉં અને એના વડે મારા દુશ્મન દેડકાઓનો નાશ કરાવું. ગંગદત્ત તરત જ સાપના દર પાસે ગયો અને સાપને પોતાના દુશ્મનોને મારી ખાવા માટે કૂવામાં આવવા વિનંતી કરી. સાપે વિચાર્યું, ગળપણમાં બેઠા બેઠા પેટ ભરવાની આ ઉત્તમ તક છે, તે કેમ જવા દેવાય? તેણે ગંગદત્તને કહ્યું, મેંઢકરાજ, હું તમારી વિનંતીનો સ્વીકાર કરું છું અને તમને મદદ કરવા તૈયાર છું. ગંગદત્તે કહ્યું, સર્પરાજ, તમે મિત્ર થયા એટલે તમારે મારા વેરી દેડકાઓને જ ખાવા, પણ મારા કુટુંબીઓ અને સાગરીતોને જરાય હાથ ન લગાડવો. સાપ સહમત થયો એટલે ગંગદત્ત રેટ મારફતે સાપને કૂવામાં લઈ આવ્યો. સાપે કૂવામાં પાણીની અડોઅડ આવેલી બખોલમાં જગ્યા લીધી. ગંગદત્ત હવે પોતાના જે વેરી દેડકાને બતાવે તેને સાપ મારીને ખાઈ જતો. એમ કરતા ગંગદત્તના બધા જ વેરી દેડકાઓનો નાશ થઈ ગયો. હવે ગંગદત્તે કહ્યું, સર્પરાજ, તમે મિત્ર ધર્મ બજાવ્યો એ માટે આભાર. હવે તમે કૂવામાંથી નીકળી તમારા દરમાં જઈને રહો. સાપ ગુસ્સે થઈને બોલ્યો, હવે હું ત્યાં શી રીતે જાઉં? અત્યાર સુધીમાં તો કોઈ બીજાએ મારા દર પર કબજો કરી લીધો હશે. તારે મને રોજ 1 દેડકો ભોજન માટે આપવો પડશે. જો તું એમ નહીં કરે તો હું તમને બધાને મારીને ખાઈ જઈશ. ગંગદત્ત ગભરાયો. તેને સાપની માંગણી સ્વીકાર્યા વિના છૂટકો ન હતો. હવે ગંગદત્ત પોતાના કુટુંબીઓ કે સાગરીતોમાંથી રોજ 1 દેડકો સાપને આપવા લાગ્યો. એમ કરતા કરતા ગંગદત્તના બધા જ સંબંધીઓ પૂરા થઈ ગયા. સાપ એક દિવસ ગંગદત્તના વહાલા દીકરાને પણ ખાઈ ગયો. ગંગદત્ત આ જાણીને રડવા લાગ્યો. તેની પત્નીએ કહ્યું, સ્વામી, સાપને મારવાનું અશક્ય છે, માટે આ કૂવામાંથી ચાલ્યા જવું એ જ માર્ગ છે. દેડકાને પત્નીની વાત સારી લાગી. તેણે દેડકીને રેટ મારફતે કૂવામાંથી બહાર મોકલી દીધી. હવે તે પેલા સાપ પાસે આવ્યો. સાપે કહ્યું, ગંગદત્ત, હું ભૂખ્યો છું, મારા ખાવા માટેની વ્યવસ્થા કરવાનું તે સ્વીકારેલું છે, તો હવે હું કોને ખાઉં? ગંગદત્ત બોલ્યો, સર્પરાજ, મેં આજ સુધી તમને ભોજન આપવાનું મારું વચન પાડ્યું છે. તમે ચિંતા ન કરશો, હું તમને ભૂખે નહીં મરવા દઉં. કૂવાની બાજુમાં બીજું તળાવ છે, એમાં ઘણા દેડકા છે. હું કૂવામાંથી બહાર જઈ એમને અહીં બોલાવી લાવું એટલે તમારી ભોજનની વ્યવસ્થા થઈ જશે. સાપને થયું કે આ પણ એક સારી તક છે. તેણે દેડકાને બહાર જવાની રજા આપી. ગંગદત્ત તરત રેટના ઘડાઓ ઉપર કૂદતો

બચાવીને નાસી છૂટ્યો. બે ત્રણ દિવસ થયા તો પણ ગંગદત્ત કૂવામાં પાછું ન ફર્યો. એટલે સાપે કૂવામાંની ગો મારફતે સંદેશો કહાવ્યો કે ગંગદત્ત તું જલ્દી પાછો આવ, તારા મિત્ર સર્પરાજને તારા વિના ફાવતું નથી. સર્પરાજના સંદેશાનો ગંગદત્તે જવાબ આપતા ગોને કહ્યું, તું એને કહેજે કે ભૂખ્યાનો ભરોસો શો, એમે તારા જેવા વિશ્વાસઘાતી મિત્રનો તો ભરોસો જ કેમ રાખો. સાપ કૂવામાંના બધા જીવોને તો ખાઈ ગયો હતો, એથી એ પણ ભૂખને કારણે મોતને ભેટ્યો. ગો એને મરતો જોઈ મનોમન બોલી, મિત્રનો વિશ્વાસઘાત કરનારની આવી જ દશા થાય છે, એમાં નવાઈ શી.

એક મોટું નગર હતું. તેમાં બે મિત્રો રહેતા હતા. એકનું નામ ધર્મબુદ્ધિ અને બીજાનું નામ પાપબુદ્ધિ હતું. પાપબુદ્ધિ ધીરે ધીરે દરિદ્ર થતો ગયો અને ભૂખી મરવા લાગ્યો. તેણે ધર્મબુદ્ધિને સાથે લઈ પરદેશ જવાનો વિચાર કર્યો.

આપણે આવડા મોટા થયા છતાં દેશાવર જોયા નહીં. જો આપણા બાળકો પૂછશે તો આપણે શું કહીશું? દેશ પરદેશ જોવાથી વિદ્યા, ધન અને કલાની પ્રાપ્તિ થાય છે. જુદા જુદા વસ્ત્ર પરિધાન, જુદી જુદી ભાષાઓ અને જુદા જુદા રિવાજો જોવા મળે છે, જે ધરતીની પીઠણા પોતાના વડીલોની આજ્ઞા લઈ સારા સુકન જોઈ પરદેશ જવા ચાલી નીકળ્યા. બંને જણા પરદેશ રહી પુષ્કળ ધન કમાયા, પરંતુ પરદેશમાં ઘણો સમય થઈ જવાથી તેમને પોતાની જન્મભૂમિનું સ્મરણ થઈ આવ્યું. તેથી તેઓ પોતાના દેશ આવવા ચાલી નીકળ્યા. નગરની પાસે આવી પાપ બુદ્ધિ ધર્મ બુદ્ધિને કહેવા લાગ્યો, ભાઈ, થોડું ધન ગુપ્ત સ્થળે દાટી દેવું જોઈએ અને આપણો પરિવાર સુખીથી રહે એટલું ધન જ લઈ જઈએ. જો એમ નહીં કરીએ તો સગા સંબંધીઓ આપણી પાસે ધનની માંગણી કરશે. કહ્યું છે કે બુદ્ધિમાન મનુષ્યે થોડું ઘણું ધન તો ગુપ્ત રાખવું જ જોઈએ. ધર્મ બુદ્ધિ પાપ બુદ્ધિની વાત સાથે સંમત થયો અને બંને જણે વધારાનું ધન ઘડામાં ભરી એક ખીજડાના ઝાડ નીચે ખાડો ખોદી દાટી દીધું. તે પછી બંને જણા ઘરે ગયા અને સુખપૂર્વક રહેવા લાગ્યા. બીજા દિવસે પાપ બુદ્ધિ મધરાતે ઉઠ્યો અને એકલો પેલા ખીજડાના ઝાડ પાસે જઈ પોતાનો ઘડો ખાલી કરી તેમાંનું ધન પોતાના ઘરે લાવ્યો ને ઘરમાં છુપાવી દીધું. થોડા દિવસો વીતી ગયા પછી પાપ બુદ્ધિ ધર્મ બુદ્ધિ પાસે આવ્યો. તેણે કહ્યું, ભાઈ, ઘરમાં ખાનારા ઝાઝા હોવાથી મારી પાસે ધન ખૂટવા આવ્યું છે અને તું પણ મૂંઝાતો હોય એમ લાગે છે, તો ચાલ આપણે થોડુંક ધન કાઢી લાવીએ, છતે ધને દુઃખ ભોગવવાનો શું અર્થ? ધર્મ બુદ્ધિ બોલ્યો, ભાઈ, જેવી તારી ઈચ્છા. તે પછી બંને મિત્રો જંગલમાં ગયા, પેલા ખીજડાના ઝાડ નીચે ખોદવા માંડ્યું. પાપ બુદ્ધિએ પોતાનો ઘડો કાઢ્યો તો ખાલી ખમ અને ધર્મ બુદ્ધિએ ઘડો કાઢ્યો તો ભરેલો. પાપ બુદ્ધિ માથું કૂટી કલ્પાન કરવા લાગ્યો. તેણે કહ્યું, ભાઈ, આ મારો ઘડો ખાલી છે અને તારો ઘડો દેખ ભરેલો છે, તે જ મારા ઘડાનું ધન લીધું છે. ધર્મ બુદ્ધિ બોલ્યો, મૂર્ખ, મારા ઉપર આરોપ મૂકતા શરમાતો નથી? બંને વચ્ચે ઝઘડો થયો અને બંને લડતા લડતા ન્યાય મંદિર ગયા. ન્યાય મંદિરના અધિકારીઓએ તેમની અગ્નિ પરીક્ષા કરવાનું કહ્યું. તેથી પાપ બુદ્ધિ બોલી ઉઠ્યો, તમને બરાબર ન્યાય કરતા આ નથી આવડતું. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે પહેલા લેખપત્રની ચકાસણી કરવી જોઈએ, લેખપત્ર ન હોય તો સાક્ષીની પૂછપરછ કરવી જોઈએ, બંનેમાંથી એકે ન હોય તો જ દિવ્ય પરીક્ષા લેવાય. ચાલો આપણે વનમાં જઈએ અને વૃક્ષ દેવતા પાસે જઈ તેમને પૂછી જોઈએ. અમારા બંનેમાંથી તે જેને ચોર કહે તે ચોર. પાપ બુદ્ધિની વાત સાંભળી બધાએ કહ્યું, આવતીકાલે આપણે વનમાં જઈ વૃક્ષદેવને પૂછીશું. પાપ બુદ્ધિ રાત્રે તેના પિતાજીને કહેવા લાગ્યો, પિતાજી, આપણે ધર્મ સંકટમાં મુકાયા છીએ. જો તમે સહાય નહીં કરો તો આપણી કીર્તિ અને ધન બધું જ નાશ પામશે. ભાઈ, જે હોય તે સુખેથી કહે, કીર્તિ અને ધનની રક્ષા માટે તું કહીશ એમ હું કરીશ. પાપ બુદ્ધિના પિતાએ કહ્યું, પિતાજી, એક જ માર્ગ છે કે અમે જે વૃક્ષ નીચે ધન દાટ્યું હતું તે વૃક્ષમાં પોલાણ છે. જો તમે સવારે વહેલા જઈને વૃક્ષના પોલાણમાં છુપાઈ જાઓ અને જ્યારે પૂછીએ ત્યારે તમે ધર્મ બુદ્ધિને ચોર કહો તો આપણું ધન બચી જાય અને બીજું બધું ધન આપણને ફોગટમાં મળે. બીજે દિવસે પાપ બુદ્ધિનો પિતા વહેલી સવારે નીકળી પેલા ઝાડના પોલાણમાં છુપાઈ ગયો. સમય થયો એટલે ન્યાયાલયના અધિકારીઓ પંચોને લઈને પેલા ઝાડ પાસે આવી પહોંચ્યા. ધર્મ બુદ્ધિ અને પાપ બુદ્ધિ પણ ત્યાં આવી ગયા. પાપ બુદ્ધિએ ઝાડ સામે બે હાથ જોડી પૂછ્યું, હે વૃક્ષ દેવતા, આપના નીચે જે ધન હતું તે કોણ ચોરી ગયું? જળમાંથી બેઠેલો પાપ બુદ્ધિનો પિતા બોલ્યો, બધું ધન ધર્મ બુદ્ધિ જ ચોરી ગયો છે. આ વૃક્ષ દેવતાની વાત સાંભળી ન્યાય અધિકારીઓ ધર્મ બુદ્ધિને શિક્ષા કરવાનો વિચાર કરવા લાગ્યા. એટલામાં ધર્મ બુદ્ધિએ આજુબાજુથી ઘાસ ઝાખરા ભેગા કરી ઝાડના મૂળમાં ગોઠવીને સળગાવ્યા. ઝાડના પોલાણમાં અગ્નિની જ્વાળા જતા પાપ બુદ્ધિનો પિતા, ઓ બાપરે,

0: મરી ગયો કહી ચીસ પાડી બહાર દોડી આવ્યો. ત્યાં ઉભેલા લોકો આ કૌતુક જોઈને આશ્ચર્યમાં ડૂબી ગયા. બિચારા પાપ બુદ્ધિના પિતાનું આખું અંગ બળી ગયું હતું અને તેની આંખો પણ ફૂટી ગઈ હતી. જ્યારે આખી વાત બધાની સમક્ષ પાપ બુદ્ધિના પિતાએ કહી ત્યારે બધાએ પાપ બુદ્ધિને ફિટકાર આપી અને ખીચડાના ઝાડ ઉપર લટકાવી દીધો. ધર્મ બુદ્ધિના વખાણ કરતા કરતા બધા સૌ સૌને ઘેર ગયા.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88-95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવ

મોકલી આપો પાલનપુર નો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: 나 늦었죠.
1: 맞다.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો, તમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512-9966-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

કોઈ દિવસ રૂપનું અભિમાન કરીશ

0: પાલનપુર શહેરનો એકમાત્ર વાત રેડિયો પાલનપુર.
1: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
0: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512966888 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: શ્રદ્ધાના દીવા જ્યાં પ્રગટે ત્યાં મનનો અંધકાર ટળે, ભક્તિના ભાવ જ્યાં જાગે ત્યાં ઈશ્વર હૃદયમાં વસે. વ્રત એટલે માત્ર અન્નનો ત્યાગ નહીં, વ્રત એટલે મનનો સંયમ, સંકલ્પ અને અડકી શ્રદ્ધા.
1: સાંભળો પાવન વ્રત કથા ફક્ત રેડિયો પાલનપુર પર. નમસ્કાર, આજે રેડિયો પાલનપુર પર ડોક્ટર વર્ષાબેન ઠાકર વ્રત કથા લઈને આવ્યા છે સામા પાંચમની, તો ચાલુ સાંભળીએ.
2: ભાદરવા સુદ પાંચમ, આ વ્રત કરનારે અધેડાનું દાંતણ કરવું, આંબળાના ચૂરણથી કેશ ધોવા, શરીરે માટી ચોવીને નાહવું, સામો કંદમૂળ શાક ફળ ફળાદી ખાઈને આખો દિવસ વિતાવવો, બીજું કશું ખાવું નહીં, વડીલો તથા ગુરુની સેવા કરવી અને દિન દુખ્યા અને શક્તિ પ્રમાણે દાન આપી વ્રત પૂરું કરવું. વૈદર્ભ દેશમાં તંક નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેની સ્ત્રીનું નામ સુશીલા હતું. તેને બે બાળકો હતા, એક છોકરો અને એક છોકરી. છોકરાનું નામ સુવિભૂષણ હતું. બધા આનંદથી રહેતા હતા. સુશીલા ખરા ભાવથી પતિની સેવા કરતી અને ઉત્તંક પણ કોઈ રીતે સુશીલાને દુઃખ દેતો નહીં. સુવિભૂષણ મોટો થયો એટલે તેને ઋષિના આશ્રમમાં ભણવા મૂક્યો. તે ગુરુની તન મનથી સેવા કરતો હતો અને નવરાશની વેળા વિદ્યાભ્યાસમાં ગાળતો. છોકરી સમજણી થઈ એટલે તેને પરણાવી દીધી. ઉત્તંકને હવે નિરાંત થઈ તે સુખ શાંતિથી પોતાનો નિર્વાહ ચલાવવા લાગ્યો. પરંતુ ઉત્તંકના ભાગ્યનું પાંદડું ઊંધું પડ્યું. દુર્ભાગ્ય, તેની છોકરી વિધવા થઈ. છોકરીના સાસરિયામાં કોઈ પણ આધાર ન હતો એટલે તે દુઃખની મારી પિતાને બારણે આવી. જુવાન પુત્રીનું દુઃખ જોઈને સુશીલા અને ઉત્તંક આકુળ વ્યાકુળ થઈ જતા, પણ પ્રભુની ઈચ્છા આગળ તેઓ નિરુપાય હતા. સુવિભૂષણ વેદો, ઉપનિષદો અને સર્વધર્મશાસ્ત્રોનો પારંગત થયો અને ગુરુની આજ્ઞા લઈને પોતાને ઘરે આવ્યો. એક દિવસ ઉત્તંકે કહ્યું, બેટા હવે તું મોટો થયો છે, ઘરબાર તારે સંભાળવાના છે. હવે અમારી ઈચ્છા છે કે છેલ્લું જીવન ગંગા કાંઠે પ્રભુ ભજનમાં ગાળવું. બહેન પણ સાથે આવવાની છે. પિતાની આવી ઈચ્છા જોઈ સુવિભૂષણે સંમતિ આપી અને ઘરનો બોજો સંભાળી લેવાની હા પાડી. ઉત્તંક, સુશીલા અને વિધવા પુત્રી ત્યાંથી ગંગાજીએ જવા ચાલી નીકળ્યા. ગંગાના રમણીય તીરે આશ્રમ બાંધી રહેવા લાગ્યા. વિધવા પુત્રી માતા પિતાની સેવા ચાકરી કરી પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો વિતાવવા લાગી. દૂર દૂરથી કેટલાય શિષ્યો ઉત્તંક પાસે વિદ્યાભ્યાસ કરવા આવવા લાગ્યા. ઉનાળાના દિવસો હતા. પુત્રી બફારામાં કામકાજથી થાકી ગઈ હતી. સાંજની ઠંડકમાં આરામ લેવા તે એક ઝાડ નીચે પથ્થર ઉપર સૂઈ ગઈ અને ગસગસાટ ઊંઘવા લાગી. તે ભર ઊંઘમાં હતી તેવામાં અચાનક તેના શરીરમાં અસંખ્ય કીડા પડી ગયા. એક શિષ્યની દ્રષ્ટિ તેના ઉપર પડી. પોતાના ગુરુની પુત્રીને આમ અર્ધનગ્ન દશામાં અસંખ્ય કીડાથી ખતબતી જોઈ તેને કમકમાટી ઉપજી. તે દોડતો દોડતો આશ્રમમાં ગયો અને પોતાના ગુરુપત્ની સુશીલાને કહેવા લાગ્યો, માતાજી, બહેનના શરીરે અસંખ્ય કીડા તરફડી રહ્યા છે, જુઓ તો ખરા. શિષ્યની વાત સાંભળી સુશીલા હાંફળી ફાંફળી દોડી તે ઝાડ નીચે જઈને જુએ છે તો પુત્રીના શરીરે અસંખ્ય કીડા ખદબદે અને માખો બણબણે. આ જોઈ તેને પોતાના દેહનું ભાન પણ ન રહ્યું. તે મૂર્છા ખાઈ ભોંય પર ઢળી પડી. થોડી વારે તેને ભાન આવ્યું અને પોતાની વહાલી પુત્રીને ઉપાડી આશ્રમની ઝૂંપડીમાં લઈ ગઈ. પુત્રીને પથારી ઉપર સુવાડી સુશીલા પોતાના પતિ પાસે ગઈ અને કહેવા લાગી, નાથ, જુઓ તો ખરા, એકાએક આપણી પુત્રીને શરીરે અસંખ્ય કીડા પડી ગયા છે. મારે સતી જેવી છોકરીને આ શું થયું? એને એવા કયા પાપ નડ્યા કે એની આવી ભૂંડી હાલત થઈ? સુશીલા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. સુશીલાને ધીરજ આપી ઉત્તંક પોતાની પુત્રી પાસે ગયો. થોડી વાર પછી શાંત ચિત્તે તેણે સમાધિ ચડાવી. સમાધિમાં તેણે પુત્રીના પૂર્વજન્મના કર્મો જોયા. આપણી પુત્રી આ પહેલાં સાતમે જન્મે બ્રાહ્મણી હતી. એકવેળા તે રજસ્વલા ઋતુધર્મ

0: ચૂકી વાસણ કુસણ તથા ઘર વખરીને અડકી ગઈ અડકી હતી તેના પાપે તેની આ દશા થઈ છે. વળી બીજી બાજુ છોકરીઓ જ્યારે સામા પાંચમનું વ્રત કરતી હતી ત્યાં તે જોવા ગઈ હતી અને તેણે તેમની ઠેકડી કરી હતી તે પાપે એ વિધવા થઈ છે. હે પ્રિય, જે પોતાનો ધર્મ ચૂકે અને બીજાની ધાર્મિક ભાવનાની ઉપેક્ષા કરે છે તેઓની આવી સ્થિતિ થાય છે. હે નાથ, જે વ્રતનો અનાદર કરવાથી આપણી પુત્રીની આ દશા થઈ શરીરમાં કીડા પડી ગયા એ વ્રત શી રીતે થાય? સુશીલાએ પૂછ્યું. ઉત્તંક બોલ્યા, ભાદરવા મહિનાના અજવાળી પાંચમે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને દીવો કરવો, દીવા આગળ ફળફળાદીનું નૈવેદ્ય કરવું. મહર્ષિ કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વશિષ્ઠ એ સાત ઋષિઓનું ધ્યાન ધરવું, તેમની કથા સાંભળવી, તે દિવસે સામો, ફળફળાદી, શાક ઇત્યાદિનો આહાર કરવો, બ્રહ્મચર્ય પાળવું. આ પ્રમાણે વ્રત કરવાથી રજસ્વલા ધર્મના ભૂલથી થયેલા દોષો નાશ પામે છે. આ લોક તથા પરલોકમાં સુખ મળે છે. ઉત્તંકની વાત એની વિધવા પુત્રી ધ્યાનપૂર્વક સાંભળતી હતી. એ જ ઘડીએ એણે ઋષિ પાંચમ સામા પાંચમનું વ્રત કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો. મનમાં દ્રઢ નિશ્ચય કરતાની સાથે જ તેના શરીરની પીડા ઓછી થવા લાગી. થોડા દિવસમાં તો તેની કાયા કંચન જેવી થઈ ગઈ. તેણે પ્રતિજ્ઞા કરી કે આજથી વર્ષો વર્ષ સામા પાંચમનું વ્રત કરીશ અને ગુરુજનોની આજ્ઞા પાળીશ.
1: શ્રદ્ધાના દીવા જ્યાં પ્રગટે ત્યાં મનનો અંધકાર ટળે, ભક્તિના ભાવ જ્યાં જાગે ત્યાં ઈશ્વર હૃદયમાં વસે. વ્રત એટલે માત્ર અન્નનો ત્યાગ નહીં, વ્રત એટલે મનનો સંયમ, સંકલ્પ અને અડકી શ્રદ્ધા.
2: સાંભળો પાવન વ્રત કથા ફક્ત રેડિયો પાલનપુર પર.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
4: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512.

0: 9966 88 પર
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો બાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો બાલન.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

આપણે હરિયાણા અને ચંડીગઢની સફર પર હતા. આજે આપણે કુરુક્ષેત્રની આસપાસ કયા સ્થળો છે જ્યાં જવા જેવું છે, જ્યાં તમારે જવું જ જોઈએ, એના વિશે વાત કરીશું. જ્યોતિસર. જ્યોતિસર અથવા આકાશ અને પ્રેરણાનું સ્ત્રોત એવું સ્થળ ગણાય છે જ્યાં મહાભારતનું યુદ્ધ શરૂ થતાં પહેલાં શ્રી કૃષ્ણએ ગીતા ઉપદેશ દ્વારા અર્જુનને કર્મની ફિલસૂફી ઉપદેશી હતી. જ્યોતિસરની આસપાસ સ્નાનઘાટ અને પ્રાચીન મંદિરો આવેલા છે. આ પવિત્ર સરોવરના કિનારે આવેલા મહત્વના આકર્ષણો છે. કાશ્મીરના મહારાજાએ બંધાવેલું 150 વર્ષ જૂનું શિવાલય છે, જે શંકરાચાર્ય મંદિર નામથી વધુ ઓળખાય છે. અહીં આદિ શંકરાચાર્યએ ધ્યાન યોગ કર્યા હતા એવું કહેવાય છે. અને પ્રાચીન વડનું ઝાડ જેની નીચે

1967માં કાંચીના આદિ શંકરાચાર્યે શ્રી કૃષ્ણ અને અર્જુનની આરસની મૂર્તિઓ કરાવરાવી હતી. ભગવદ્ ગીતાનો શુભ સંદેશ ફેલાવતો અતિ સુંદર ઉત્તમ ધ્વનિ અને પ્રકાશ કાર્યક્રમ અહીં સાંજે યોજાય છે. હરિયાણા ટુરિઝમે જ્યોતિસર અહીં બંધાવ્યું છે યાત્રાળુઓની સુવિધા ખાતર. આગળ જતા આવે છે થાનેસર. થાનેસર હરિયાણાનું જોડકું શહેર, હિન્દુઓના યાત્રાધામોનું એક. તેનું નામ સ્થાન ઈશ્વર અર્થાત ભગવાનનું એટલે કે ઈશ્વરનું સ્થાન પડ્યું છે. તે પ્રાચીન વિદ્યાધામ હતું. અહીંના મુખ્ય આકર્ષણો છે સ્થાનેશ્વર મહાદેવના મંદિર અને માં ભદ્રકાલીના મંદિર. પીહોવા થાનેશ્વરથી 27 કિલોમીટરના અંતરે આવેલું આ સ્થળ પિંડદાન, જે સદગત આત્માઓને મોક્ષ બક્ષે છે તે માટેના ક્રિયાકાંડ માટેનું પવિત્ર સ્થાનક ગણાય છે. આગળ આપણે જવાનું છે મોરની ટેકરીઓ પર. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. હું નાનકડા બ્રેક બાદ અહીંયા જ આવીશ રેડિયો પાલનપુર પર.

હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલી અને તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. મોરની ટેકરીઓ. શિવાલિક ગિરિમાળાઓની તળેટીમાં આવેલ મોરની ટેકરીઓ હરિયાણાનું એકમાત્ર ગિરિમથક છે. ગોપકાવ્ય જેવું આ ગિરિ આશ્રય પ્રકૃતિ પ્રેમીઓ માટેનું સ્વર્ગ છે. બે સરોવરો અને ઘગ્ગર એટલે કે ઘાઘરા નદીએ સહેલાણીઓ માટેના આકર્ષણો છે. બંને સરોવરોને એક ટેકરાથી અલગ પાડવામાં આવ્યા છે, પણ એક છુપી નહેર દ્વારા બંને સરોવરને જોડેલા રાખવામાં આવ્યા છે. તેને કારણે બંને સરોવરનું પાણીનું સ્તર એક સરખું રહે છે. હિન્દુ ત્રિમૂર્તિને સમર્પિત કરેલું 12મી સદીનું એક મંદિર સરોવરને કાંઠે વસેલું છે. વન્યજીવન અને પક્ષી નિરીક્ષણના રસિયાઓ માટેની મોરની ટેકરીઓ એ આનંદપ્રદ સ્થાન છે. મોરની ટેકરીઓની આજુબાજુ શિયાળ, લંગૂર, સસલા, તરસ, નીલગાય,

સાંભર, ભસતા હરણ અને ચિત્તા જેવા પ્રાણીઓ જોવા મળે છે. સામાન્ય રીતે જોવા મળતા પક્ષીમાં ભૂરી બતક, ખાબી તેતર, લાલ જંગલી મરઘા, ક્વેલ, હિમાલયન બુલબુલ વગેરેનો પણ સમાવેશ થાય છે. આ પ્રદેશ ટ્રેકિંગ માટે આદર્શ છે. હરિયાણા ટુરિઝમે એક જૂના કિલ્લાના ખંડેર પર માઉન્ટ ક્વેલ ટુરિસ્ટ કોમ્પ્લેક્સ બંધાવ્યું છે. ત્યાં જંગલના સહેલાણીઓ માટે એક નાનું મકાન અને PWDનું વિશ્રામ ગૃહ સહેલાણીઓ અને ટ્રેકરોની સુવિધા માટે બાંધવામાં આવ્યું છે. આગળ આપણે જવાનું છે પાણીપત, પણ તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુરની સાથે.

હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. પાણીપત. યમુના નદીને કાંઠે વસેલું પાણીપત ત્રણ યુદ્ધો માટે જાણીતું છે. જે યુદ્ધોએ ભારતના ઇતિહાસનું વહેણ, તેનું ઘટનાક્રમ બદલી નાખ્યા. પહેલું યુદ્ધ 26 એપ્રિલ 1526 રોજ બાબર અને દિલ્હીના સુલતાન ઇબ્રાહિમ લોદી વચ્ચે ખેલાયું. ઇબ્રાહિમ લોદીની હાર થઈ અને ભારતમાં મુઘલ

શાસનની શરૂઆત થઈ. બીજું યુદ્ધ સગીર અકબરના વાલી બહેરામ ખાન અને હેમુ વચ્ચે 1556ના 5મી નવેમ્બરે ખેલાયું. ત્રીજું યુદ્ધ 13મી જાન્યુઆરી 1761માં અફઘાન શાસક અહમદ શાહ અબ્દાલી અને મરાઠા વચ્ચે ખેલાયું, જેમાં મરાઠાઓ હાર્યા. પાણીપતનો હેન્ડલૂમ ઉદ્યોગ જગવિખ્યાત છે અને વણકરનું ગામ તરીકે તેનો સામાન્ય રીતે ઉલ્લેખ થાય છે. તે ઔદ્યોગિક શહેર પણ છે અને પચરંગા અચારના નામે જાણીતા અથાણા માટે પણ જાણીતું છે. આગળ આપણે બીજા સ્થળોએ જવાનું છે, પરંતુ તેના પહેલા લઈશું એક નાનકડી બ્રેક. તમે ક્યાંય જતા નહીં, ભારત પ્રવાસ અને પર્યટન ચાલતું રહેશે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હેલો હાય નમસ્કાર, ધીસ ઇઝ આરજાંજલી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આપણે પાણીપત વિશે જાણ્યું. ત્યાં નજીકમાં જ આવેલો છે ઇબ્રાહિમ લોદીનો હજીરો. ઇબ્રાહિમ લોદી બાબર સામેના પાણીપતના યુદ્ધમાં માર્યો ગયો હતો. ઊંચા ચોતરા પર સાધુ ચોરસ પથ્થર મૂકીને ઇબ્રાહિમ લોદીની કબર બનાવી છે. બ્રિટિશરોએ 1866માં એનો જીર્ણોદ્ધાર કરાવ્યો. કાબુલી શાહ દરગાહ. ઇબ્રાહિમ લોદીને હરાવ્યા પછી બાબરે તે બંધાવી.

હુમાયુએ શલીમશાહને હરાવ્યો પછી તેને આ દરગાહની ફરતે ચોતરો ચણાવ્યો, અબુ અલી કલંદર દરગાહ. આ મુસ્લિમ સંતને શ્રદ્ધાંજલિ છે. બીજા આકર્ષણો છે જૈન દેરાસર, કિલ્લાના અવશેષો અને ઉદ્યાન. અહીં તમે હવાઈ મથકથી પણ પહોંચી શકો છો, રેલવે જંકશનથી પણ આ જગ્યા જોડાયેલી છે અને ધોરીમાર્ગથી પણ આ જગ્યા જોડાયેલી છે. આગળ આપણે જવાનું છે પિંજોર, બટ એના પહેલાં આપણે લઈશું એક નાનકડો બ્રેક. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલિ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આપણે હરિયાણા અને ચંડીગઢની સફર પર છીએ અને એમાં આપણે આવી ગયા છીએ પિંજોર. શિવાલિક ટેકરીઓની તળેટીમાં વસેલું પ્રાચીન નગર ચિત્રાત્મક પિંજોર યાદવેન્દ્ર બગીચા માટે જાણીતું છે. એવું માનવામાં આવે છે કે પાંડવો તેમના દેશવટા દરમિયાન અહીં આવેલા અને આ જગ્યા પંચપુરા નામે ઓળખવા લાગી. યાદવેન્દ્ર બગીચો પિંજોરના પ્રખ્યાત બગીચા ભારતમાં મુગલોના બગીચાઓના અવશેષ રૂપે બગીચા છે. ઔરંગઝેબે જ્યારે પંજાબનો ગવર્નર બનાવેલો તે નવાબ ફૈદી ખાન પ્રખ્યાત સ્થપતિ અને કંટ્રાટી હતો. તેણે 17મી સદીમાં

0: આ બગીચા તૈયાર કર્યા. સૌંદર્યના ચિત્રમય દેખાવ માટે તેણે નીચે ઢળતા પગથિયાની વિભાવના અમલમાં મૂકી જ્યારે કાશ્મીરના શાલીમાર અને નિશાત બગીચાઓમાં પગથિયા ચઢવાના હોય છે, એક પગથિયા પછી બીજું પગથિયું, સુંદર મધ્યમાં શણગારેલા પાણીના નિકાલ અને વચ્ચે સુંદર ફુવારા અને તેની આજુબાજુ પરંપરાગત તાડના વૃક્ષો, શરૂના ઝાડ અને મંગોલિયા ઝાડ, સુંદર મજાની નીલીછમ લોન, ફૂલોના ક્યારા અને કુંડા, આ બધાનો નજારો ચિત્તાકર્ષક છે. ફિદાઈ ખાનના અવસાન પછી બગીચાનું કોઈએ ધ્યાન રાખ્યું નહીં અને એ ઉજ્જળ થઈ ગયું. પાછળથી પટિયાળાના રાજઘરાનાએ એને જીવંત કર્યા. છેલ્લે હરિયાણા ટુરિઝમે તેની શાહી ભવ્યતા પુનઃનિર્માણ કરી. આગળ આપણે એના વિશે જાણવાનું છે, પરંતુ આપણે લઈશું એક નાનકડો બ્રેક. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: દિલ સે ચાહને કી મુઝે સજા દેતે હો, મેં રોતા હું ઔર તુમ મઝા લેતે હો.
2: તેરી શિકાયત કર દું

0: तेरे जैसे कुछ किरदार धोखेबाज निकले।
1: हेलो हाय नमस्कार, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર આરજે અંજલીને, અને આરજે અંજલી સંભળાવી રહી છે ભારત પ્રવાસ અને પર્યટન। આપણે હરિયાણા અને ચંડીગઢની સફર પર છીએ અને હમણાં જાણીએ છીએ પિંજોરમાં આવેલ યાદવેન્દ્ર બગીચા વિશે। આ બગીચો આમ તો ઉજ્જળ થઈ ગયેલો, પરંતુ પાછળથી પટિયાલાના રાજઘરાનાએ એને જીવંત કર્યો। છેલ્લે હરિયાણા ટુરિઝમે તેની શાહી ભવ્યતા પુનર્નિર્માણ કરી અને તે વખતના પટિયાલાના મહારાજા લેફ્ટનન્ટ જનરલ યાદવેન્દ્ર સિંહના માનમાં તેમનું નામ યાદવેન્દ્ર બગીચા રખાયું। કેરીના આંબા વાડિયા, લીંબુ, સંતરાની વાડીઓ અને લીચી વગેરે ફળોની વાડીઓને અંદરના ભાગમાં સાચવવામાં આવે છે। રંગમહેલ, શીશમહેલ અને જળમહેલ, અહીંના મૂળ મહેલો પણ સહેલાણીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે। હરિયાણા ટુરિઝમ મારફત ચાલતી બડગેરીગર મોટેલ ઉત્તમ છે। તેમાં રેસ્ટોરાં, બાર, કોન્ફરન્સ હોલ અને રણદ્વીપી ભોજનની પણ સુવિધા છે। સપ્તાહે દેખાડતા પ્રકાશ અને ફુવારાનો નજારો, મેંગો મેળા અને બૈસાખી મોટા આકર્ષણો છે। સુંદર રીતે પ્રકાશિત કરેલો બગીચો, કમાનોવાળી દુકાનો, ભેટ માટેની વસ્તુઓની દુકાનો વગેરે સહેલાણીઓ માટેના વધારાના આકર્ષણો છે। બીજા આકર્ષણો છે મિની પ્રાણી સંગ્રહ સ્થાન, જાપાનીઝ ઉદ્યાન અને ભીમાદેવી મંદિર। એની આસપાસ કયા સ્થળો આવેલા છે તેની વિશે આપણે જાણીશું, પરંતુ નાનકડા બ્રેક બાદ। ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે।

0: હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. હરિયાણા અને ચંડીગઢની આ સફરમાં આપણે જાણ્યું યાદવેન્દ્ર બગીચા પિંજોર વિશે. પિંજોરની આસપાસ આવેલ છે કાલકા. પહેલાં તમને એ જણાવવાનું રહી ગયું કે પિંજોર આપણે પહોંચી કેવી રીતે શકીએ. ત્રણ રીતે: હવાઈ મથકથી એટલે કે ચંડીગઢથી, રેલવે જંકશન એટલે કે કાલકા અને ચંડીગઢથી, ધોરીમાર્ગ જે સંકળાયેલું છે. પિંજોરની આસપાસ આવેલ છે કાલકા, કાલીનું પવિત્ર મંદિર જે શક્તિપીઠોમાંનું એક છે, અને બ્રિટિશ સામ્રાજ્ય વખતે બંધાયેલું રેલવે સ્ટેશનનું મકાન આને માટે આ સ્થળ જાણીતું છે. શિમલા જનારી લોકપ્રિય રમકડા ગાડી અહીંથી શરૂ થાય છે. મનસાદેવી મંદિર. મનસાદેવીનું પવિત્ર સિદ્ધપીઠ ચંડીગઢ બસ સ્ટેશનથી 8 કિલોમીટર અને મની વાંજરાથી 3 કિલોમીટરના અંતરે આવેલું છે. મબલક શ્રદ્ધાળુઓ અહીંયા મુલાકાતે આવે છે. આપણે હજુ આગળ અલગ અલગ સફર પર જવાનું છે. નેક્સ્ટ આપણે જે સફર પર જવાના છીએ એના વિશે હું તમને જણાવીશ, પરંતુ નાનકડા બ્રેક બાદ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: પ્લીઝ શાદી મત કરો.

હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલી અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આજે આપણે હરિયાણા અને ચંડીગઢની સફર પૂર્ણ કરી જે આપણે ગયા એપિસોડમાં શરૂ કરી હતી. નેક્સ્ટ આપણે જે સફર પર જવાના છીએ એ છે દિલ્હી. યસ, દિલ્હીની સફર પર જવાના છીએ. અને તમને તો ખબર છે કે દિલ્હીમાં ઘણું બધું છે જે ઐતિહાસિક છે, જે ત્યાંની ધરોહર છે, આપણા ભારતની ધરોહર છે, અને એના વિશે આપણે જાણવાનું છે. પરંતુ એ આપણે આવતા એપિસોડમાં જાણીશું. તમને આ શો કેવો લાગે છે એના અભિપ્રાયો અમને આપવાનું ભૂલતા નહીં. અમને વોટ્સએપ કરો 9592966888 પર. તમને કયા કયા શો સાંભળવા ગમે છે, કયા ગીતો સાંભળવા ગમે છે, અમને એ જણાવશો. અમે જરૂરથી એના ઉપર કાર્ય કરીશું, તમારી માટે એ લઈને આવીશું. તો પાલનપુર નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

હલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર, હું છું આરજે એઆર. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપ સૌનો અવાજ એટલે કે રેડિયો પાલનપુર પર હું લઈને આવું છું ડોલર વહુ સુધામૂર્તિ લિખિત અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ તે નવલકથાના અંશો સાથે. ડોલર વહુ આ નામ પરથી જ સ્પષ્ટતા થાય છે કે અહીં માત્ર ડોલરની વ્યાખ્યા કરવામાં આવી છે. હા, ડોલર કમાનાર વ્યક્તિત્વ અને એનું સ્થાન એટલે કે એનઆરઆઈ અથવા આપણે એવું કહીએ કે વિદેશમાં જઈ અને પોતાના બિઝનેસ ધંધા નોકરીને જે ડેવલપ કરે છે એનું મહત્વ એ આપણા દેશમાં અનેરું છે. ભલે ને તે પછી ઓસ્ટ્રેલિયા, લંડન, યુકે કે પછી અમેરિકા, કેનેડા કે કોઈ પણ નાના દેશમાં પણ વ્યક્તિ વસવાટ

કરતો હોય. પણ કહે છે ને કે ત્યાંના રૂપિયાને કન્વર્ટ કરીએ ભારતીય રૂપિયામાં એટલે લગભગ તેના કરતાં વધારે પૈસાનું વળતર મળતું હોય છે, અને એટલે જ એ પૈસાનું મહત્વ વધે છે અને એ પૈસા કમાનાર વ્યક્તિનું પણ. અહીંયા સુંદર નવલકથામાં એક સામાન્ય ગુજરાતી પરિવારની વાતને આપણે માણી રહ્યા છીએ, જેમાંનો એક દીકરો વિદેશમાં અમેરિકા જઈને સ્થાયી થાય છે અને એ પૈસા કમાય છે, એટલે એની પત્ની ને એ બંનેનું મહત્વ. બીજો દીકરો કે જે આ દેશમાં છે, મધ્યમ વર્ગીય નાણાકીય પરિસ્થિતિ ધરાવે છે, તેના કરતાં એ વિદેશના દીકરાની કમાણી અને એના વ્યક્તિત્વને મહત્વ આપવાનું સહજ થઈ જાય છે. પણ લાગણી અને સંબંધોનું મૂલ્ય વધારે હોવું જોઈએ એ પરિવારમાં ભૂલાય છે. આવી જ વાતો નીલાબા એમના દીકરાઓ સાથે એ અનુભવી રહ્યા છે. અત્યારે અમેરિકા પહોંચ્યા છે અને એમના એ ડોલર વહુના ઘરમાં રહી રહ્યા છે. ચાલો એ પ્રસૂતિ બાદની એમની અવસ્થામાં કેટલો ફેરફાર થયો છે ભારતીય અને અમેરિકામાં એ વાતને આપણે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

અનિતાની 2 મહિનાની મેટર્નિટીની રજા લગભગ પૂરી થવા આવી હતી. તેણે કેટલાક ખાસ મિત્રોને ઘરે બોલાવીને બેબીના નામકરણની વિધિ ઉજવવાનું ઠરાવ્યું. નીલાબાએ ઉત્સાહમાં આવીને તે પાર્ટી માટે સરસ ખાવાની ચીજો બનાવવાની તૈયારીઓ કરી. એક શનિવારની સાંજે થનારી આ પાર્ટીમાં લગભગ 30 જણા આવવાના હતા. ખાવાની ચીજો જે નક્કી થઈ હતી તેમાં મીઠો કેસરી ભાત, પૂરી શાક અને દાળ હતા. ખૂબ જ ખુશી સાથે નીલાબા રસોડાના કામમાં જોડાયા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર ડોલર વહુ નવલકથાના અંશો આરજે એઆરના સ્વરમાં. આ નવલકથાના લેખ

સુધા મૂર્તિ સામાજિક કાર્યકર્તા અને ઇન્ફોસિસના પ્રણેતા છે અને તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. બેબીનો જન્મ શુક્રવારે થયો હતો, તેથી નીલાબાને તેનું નામ કોઈ દેવીના નામે રાખવું હતું, પણ તેમની ઈચ્છાઓ વિશે અહીં ક્યાં કોઈને ચિંતા હતી. બેબીનું નામ તો ક્યારનું નિશ્ચિત થઈ ગયું હતું, માનસી. એ જ નામે તેને હોસ્પિટલમાંથી જન્મનું પ્રમાણપત્ર પણ અપાયું હતું. એ તો સ્પષ્ટ હતું કે આ પ્રસંગ ઊભો કરવામાં આશય એક પ્રથા નિભાવવા પૂરતો જ હતો. ગુજરાતી બોલતા બહુ ઓછા લોકો મહેમાનો તરીકે આવ્યા, ઘણા તો મરાઠી કે પછી પંજાબી જ હતા, થોડા ભારતના અન્ય પ્રદેશોના હતા, એ બધા અંગ્રેજીમાં વાતચીત કરી લેતા હતા. બેબી માટે જાત જાતની ને ભાત ભાતની ભેટો આવી, કેટલાક ફ્રોક ઉપર $50 જેટલા મોંઘા ભાવની નોંધ પણ કરેલી હતી. નીલાબાને લાગ્યું કે આટલા બધા પૈસા આવા કપડાને બદલે માનસીને માટે સરસ મજાના રેશમી ચણિયા ચોળી કે સોનાના એરિંગ માટે વાપરવા જોઈતા હતા. એ તો પેલી જૂની ગૃહિણીની મનની વાત હતી, પણ અહીંયા તો કંઈક બીજું જ હતું. શું હતું ને શું થશે એ વાતને માણવા માટે મારી સાથે જોડાયેલા રહો 90.4 મેગાહર્ટ્ઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

મહેમાનો ગયા. શ્યામ ગાડી સાફ કરવા બહાર જતો હતો. અનિતા થાકી હતી અને બેબીને સુવડાવીને પોતાની એક ઉમા નામની ગુજરાતી સખી સાથે સોફા ઉપર આડી પડી વાત કરી રહી હતી. નીલાબા પણ ખૂબ થાક્યા હતા અને આરામની તેમને પણ જરૂર હતી જ. ત્યાં ઉમાએ કહ્યું, અનિતા, આ વર્ષે તને બેબી આવી છે. આવતે વર્ષે જો તને બાબો આવે તો તારું કુટુંબ સંપૂર્ણ થઈ જાય. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા ગુજરાતીમાં અનુવાદિત નવલકથા ડોલર વહુના અંશોને આરજે એઆરના સ્વરમાં. નારેના, મારે બીજું બાળક જ જોઈએ નહીં ભાઈ. કેમ, તને બીજું બાળક પોસાય તો ખરું જ લવાય ને વળી? એનો પ્રશ્ન એ નથી, હું શું બીજા

સૌથી વધુ જુદી પડું છું? ઉમા, અમે પણ સામાન્ય માણસો જ છીએ. મને લાગે છે કે એક બાળક પૂરતું છે. એક બાળક પણ કેટલી મોટી જવાબદારી માંગી લે છે તે તો તું જાણે જ છે ને? ના રે ના બા, મને તો નાનું કુટુંબ જ પરવડે. હા, તારી વાત સાથે હું સંમત તો છું. અને તને ખબર છે મને આવું શા માટે લાગે છે? જરા કહેતો ખરા, ત્યારે જ ખબર પડે ને. સામે એની મિત્ર ઉમાએ કહ્યું, અમારા ઘરમાં અમે બે જ સંતાનો. મારી માને બહુ સગા સંબંધીઓ ઘરે આવજા કરે તે સહેજે જ પસંદ નહીં, અને એક રીતે તો એ બધા આપણી પ્રાઇવસી પર જ તરાપ મારતા હોય છે ને. તને શું લાગે છે, સગાઓને મળવાનો સૌથી સારો સમય તો લગ્ન પ્રસંગ કે એવો કોઈ પ્રસંગ જ હોઈ શકે? આમ ઘરે કોઈના પધારીએ તો એ બીજાની પ્રાઇવસીમાં વિક્ષેપ જ કહેવાય. આ સંવાદ પણ ઘણો સમજવાનો ને વિચારવા જેવો છે. તમે પણ વિચારી જુઓ, શું માનો છો અને શું અનુભવો છો એ મને કહેજો. સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ છીએ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

કદાચ તું સાચી જ છે, ઉમા બોલી. ગયા મહિને મારા બનેવી કઈ કામના અનુસંધાનમાં અહીં આવ્યા અને એક આખો મહિનો અમારી સાથે રહ્યા. મને ખરેખર ખૂબ જ ત્રાસ પહોંચ્યો એ હું તને કહી શકું છું. આપણે પણ આપણી જીવવાની રીતભાત છે અને તે તેમનાથી ઘણી જુદી પડે છે. એક આખા અઠવાડિયા માટે રાંધીને વસ્તુઓને ફ્રીઝરમાં મૂકી પછી ખાઈ લેવા આપણે ટેવાઈ ગયા છીએ.

પણ જે રીતે આપણે ટેવાયા છીએ તે રીત તેમને સહેજે પસંદ ન હતી. ભારત પાછા જઈને કદાચ એ ફરિયાદ પણ કરે કે હું તો તેમને વાસી ખાવાનું આપતી હતી. આપણી સાથે જો કોઈ બહુ લાંબો સમય આમ રહે તો મને તો એમ જ થયા કરે કે આપણે આ જીવનમાં માથાનો દુખાવો અનુભવી રહ્યા છીએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર બહુ નવલકથાના અંશો આરજે એઆરના સ્વરમાં, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. બહુ જ સાચી વાત છે ઉમા, એમ કહે છે ને કે અતિ સર્વત્ર વર્જયેત. એના કરતાં કોઈને $4-5 આપી દો તો તમને નામ મળે, યશ મળે, પણ જો કોઈ તમારા ઘરમાં આવીને રહે તો થોડા સમય પછી તાવત ચડે. મારે સારું છે કે મારા દિયરને નાની પણ નોકરી છે, તે વિમાનની ટિકિટ કદી કઢાવી જ નહીં શકે, એટલે તેમનો અહીં આવવાની સંભાવના જ નથી. અને મારી નણંદના વરને પણ સારી નોકરી છે, તે એક બેંકમાં છે. આશા રાખીએ છીએ કે તે પણ અહીં આવવાનો વિચાર નહીં જ કરે, નહીં તો અમારે તો એક વિષ ચક્રમાં જ ફસાઈ જવું પડે. આવવું, ભણવું અને અમેરિકામાં રોકાવું અને શું શું, હે ભગવાન, એ બધામાં તો અમે કદી જ ઊંચા ન આવીએ. નીલાબાને તે રાત્રે ઊંઘ ન આવી. બધી વાતચીત તેમણે સ્પષ્ટ સાંભળી હતી. અનિતા પોતાના દિલની વાતો જ સ્પષ્ટ રીતે કહી રહી હતી. અને એક વાત તો દીવા જેવી ચોખ્ખી હતી, કોઈ પણ શરતે અનિતા એ વાતને માટે તૈયાર નહીં થાય કે સુરભીનો વર અહીં ભણવા આવે ત્યારે તેને ત્યાં મહેમાન તરીકે રહે. સુરભી પણ ઘરમાં હોય તેવા તો પ્રશ્નને જ ઉઠાવી શકાય તેવી પરિસ્થિતિ નથી. પત્નીની ઈચ્છા વિરુદ્ધ વિચારો શ્યામ પોતાની બહેનને મદદ જ ન કરી શકે એવું એના સ્વભાવમાં જ ન હતું. ગિરીશ જુદો હતો. કેટલીક વાર તે મીનાક્ષીનું કહ્યું સાંભળતો નહીં અને પોતે જે સાચું માને તે જ કરતો. વાત અહીંયા પણ સંબંધોને ઓળખવાની તો છે, પણ મહત્વ બીજાને અપાય છે, ડોલરને. પછી શું થયું માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

એક રીતે નીલાબા શ્યામની આ વાત પણ સમજી શકતા હતા. આવા દૂર દૂરના દેશમાં તમારી પાસે બહુ બધા સગાઓ ન હતા જેની પર તમે આધાર રાખી શકો. કુટુંબ તો ત્યારે જ ટકી શકે જ્યારે પતિ પત્નીને અને પત્ની પતિને અનુકૂળ થઈને રહે. એકલતાનો પ્રશ્ન તો ઉકેલી જ શકાય અને શાંતિ તથા મૈત્રીનું વાતાવરણ બને. ભારતમાં જો પતિનો પત્ની સાથે મતભેદ થાય તો તેની માતા તેને આશ્વસ્ત કરવા તૈયાર જ હોય. લાખો વર્ષોમાં પણ તે પોતાના વહાલા રતન જેવા દીકરાને તેની પત્ની પાસે જવાનું ન જ કહે કે તેની સાથે સમાધાન કરવાનું પણ ન કહે. પણ અમેરિકામાં આવા સામાજિક ધોરણો જુદા હતા. પતિ અને પત્નીને એકમેકના આધારની નાજુક વ્યવસ્થા ઊભી કરવાની હતી. આથી જ અમેરિકામાં રહેતા ભારતીય પતિએ પોતાની પત્ની જે કહે તે લગભગ સાંભળી અને સ્વીકારીને જ જીવવું પડતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર RJER ના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. પોતાના કામમાં શ્યામ અત્યંત સફળ નીવડ્યો હતો, પણ તે જાણે પહેલાનો શ્યામ ન હતો. જેમ એક ઉધઈ લાકડાને ખાઈ જાય તેમ એક વણકથ્થું દુઃખ તેના આંતરડાને કોરી રહ્યું હતું. તેના કેટલાક મિત્રોના સંતાનો મોટા થઈ ચૂક્યા હતા અને તેમાંના પણ કેટલાક એમના માતા પિતા માટે મોટી ચિંતાનો વિષય બન્યા હતા. કોઈક વાર શ્યામને લાગતું હતું કે હવે તેમણે ભારત પાછા ફરવું જોઈએ, પરંતુ અનિતા તે વિશે વાત કરવા પણ તૈયાર ન હતી. અનિતાને ભારત માટે તો જાણે ઘૃણા જ હતી. અહીંના સમાજમાં મળતી સ્વતંત્રતા અને સગવડોથી તે મોહિત થઈ ગઈ હતી. તેનું જીવન ખૂબ જ સારી રીતે અને સુરક્ષિત રીતે વીતી રહ્યું હતું અને તેને એ બધું છોડી દેવાનો વિચાર સુદ્ધા નહોતો કરવો. શ્યામના એક મિત્રનું નામ હતું નરેશ, જેને 13 વર્ષની એક દીકરી હતી. પિતાને એ વાતની ખબર નહોતી પડતી કે તે ફોન પર કોની સાથે વાતો કરતી હતી કે કોની સાથે ઘરની બહાર જતી હતી. તે ઘરે મોડી પાછી આવે તો નરેશનો જીવ ચિંતાથી ચૂંથાઈ જતો. તેની પત્ની શાંતિની પણ માનસિક સ્થિતિ હણાઈ ગઈ હતી. એક દિવસ શાંતિએ ખૂબ જ ત્રસ્ત મનથી શ્યામને પોતાના દિલની વાત કરી. શું વાત હતી તમે કલ્પી શકો છો, અને તમારા કલ્પનાના ઘોડાઓને દોડાવીને એ વિચાર કરી જુઓ. ત્યાં સુધી લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ વાતને આગળ વધારીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

નરેશે શ્યામને પૂછી જ લીધું, કાલે ઉઠીને તારી દીકરી પણ ટીનેજર બનશે અને બીજી અમેરિકન છોકરીઓની જેમ ડેટ ઉપર જવા માંગશે તો તું શું કરીશ? શું તને આ વિચારે જ ડર નથી લાગતો? છેવટે તો આપણે બધા ભારતના મધ્યમ વર્ગના લોકો છીએ અને એ વર્ગની જ નૈતિકતાને ધરાવીએ છીએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર, આરજે આરના સ્વરમાં, રેડિયો પાલનપુર પર નવલકથા ડોલર વહુ. આ ડોલર વહુ નવલકથાના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે તે છે સુધા મહેતા. પણ આ સમગ્ર વાતને અનિતાએ ઉડાવી દીધી. એ વખતે જોયું જશે, એકાદ બે કડક તમાચાથી કામ પતી જશે અને તેનું વર્તન ઠેકાણે આવી જશે. પણ આ બાબતે શ્યામ પોતાની પત્ની સાથે સહમત ન થયો. અનિતા આપણી દીકરી નાની હોય અને બીજી અમેરિકન છોકરીઓ જેવા રંગરંગના કપડાં પણ પહેરતી હોય, તેમની જ શાળામાં ભણતી હોય તો આપણે તે વિશે ખૂબ ગૌરવ લઈએ, પણ એ જ છોકરી સહેજ વયમાં વધે અને બીજી છોકરીઓની જેવી વર્તણૂક કરવા ઈચ્છે અને આપણે એને રોકવાની વાતો કરીએ તો તને તે કેવી રીતે સ્વીકારી લેવું તેની સમજણ પડે છે? એકબીજાથી આટલી જુદી પડતી હોય તેવી બે ભિન્ન મૂલ્ય વ્યવસ્થાનું મહત્વ તે કઈ રીતે સમજી શકશે? હા, તો તમે તમારી દીકરીને

આનંદપૂર્વક ડેટ પર જવા રજા આપશો? અનિતાએ છણકો કરીને શ્યામને કહ્યું, ના, મારા કહેવાનો અર્થ એમ નથી. હું તો પરિસ્થિતિને માણી રહ્યો છું, જાણી રહ્યો છું. આપણે એમ તો ન કરીએ કે છોકરાઓ અમુક બાબત અમેરિકાની દ્રષ્ટિએ જુએ અને અમુક બાબતે ભારતીય દ્રષ્ટિએ જુએ. આવી અથડામણને લીધે જ નરેશ આવી જટિલ પરિસ્થિતિમાં મુકાઈ ગયો છે. વાસ્તવમાં બંને વાતો પણ એટલી જ સાચી છે કે આપણે રહેવું છે અમેરિકા, વિદેશમાં, વિદેશની પરિસ્થિતિને ડોલર ગમે ને ત્યાંની સંસ્કૃતિ આપણને ગમતી નથી, એ પણ વાત સાચી છે. કારણ કે આપણો ઉછેર જુદી રીતે થયો છે, પરંતુ તમારા સંતાનો ત્યાં ઉછરે તો એમને તો એ ગમવાનું, એ સાહજિક લાગવાનું. તો શું કરવું એ મોટી વિટંબણા હોય છે આ પરિવારોમાં. અહીંયા શું થશે તે વાતને આગળ વધારીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

વાત અડધી મૂકીને જ અનિતા ફરી ઓફિસે જવાની તૈયારીમાં લાગી. ઘરના બધા કામો તેણે પોતાની સાસુને સમજાવી દીધા અને વળી બેબીને પણ બોટલમાંથી દૂધ અથવા જ્યુસ ક્યારે ને કેટલું પાવું વગેરે પણ સમજાવ્યું. ફરી એકવાર નીલાબા પોતાને એમ કહેતા રોકી ન શક્યા કે અનિતા નાનું બાળક હોય ત્યારે માતાના દૂધની જરૂર પડે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતીમાં નવલકથાના અંશોને, ડોલર વહુ નવલકથાના અંશોને, આરજે એ આર ના સ્વર.

બા, હું મારું જ દૂધ કાઢીને ફ્રીજમાં મૂકી જવાની છું, જરા ગરમ કરી લેજો અને બેબીને આપજો. આવી પદ્ધતિ પણ હશે તે નીલાબાને સહેજે ખબર નહોતી. પણ બપોરે ઘરે આવીને તું જ તેને દૂધ કેમ ન પાઈ શકે? મીનાક્ષી તો શાળામાંથી દરરોજ બપોરે રિક્ષામાં ઘરે પાછી આવતી અને પોતાના બાળકને દૂધ પીવડાવીને પાછી જતી. અનિતાએ ટૂંકાણમાં જવાબ આપ્યો, મીનાક્ષીની વાત જુદી છે અને આ અમેરિકા છે. શ્યામ અને અનિતા પાછા કામે જવા લાગ્યા. આખું ઘર શાંત હતું, જીવન નીરસ અને કંટાળાભર્યું બનવા લાગ્યું. નીલાબાની વાતોના વડા કરવાની ટેવ હતી અને કદી લાંબા સમય માટે એકલા નહોતા રહેતા. તેમને તો આ દિવસો સહેજે ભયાનક પણ લાગવા લાગ્યા. મોટે ભાગે માનસી તો ઉમટી રહેતી અને ઘરમાં પણ ઘણું કામકાજ તો હોય જ નહીં. ઘરની બહારના રસ્તા પણ ઉજ્જડ અને નિર્જન રહેતા શાકવાળાની જાણીતી બૂમો કે ફૂલ વેચનારની બૂમો જેવું કંઈ પણ અહીંયા ન સંભળાતું. એકદમ સુનકાર દૂર કરવા માટે કોઈ અવાજ પણ ન આવતો. અમદાવાદમાં પણ કોઈ કોઈક વાર તેમને આવો અનુભવ થતા હતા, જ્યારે જીવન તદ્દન સ્થગિત થઈ ચૂક્યું હતું એવું જણાતું હતું ત્યારે. પરંતુ એ મનભાવ સ્થિતિ, મનભાવની એ શાંતિ અને બહેકાર એકલતામાં જમીન આસમાનનો તફાવત હતો. તેથી જ તો તેઓ કોઈને પણ કંપની માટે ગમે તેની સાથે વાતો કરવા તત્પર થઈ ગયા હતા અને જે મળે તેને વાતોમાં ખેંચવાનો પ્રયત્ન કર્યા કરતા હતા. જીવન કંઈક આવું પણ હોય છે. વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

પહેલાં તો ટીવીનું આકર્ષણ તેમને પણ થયેલું. સુપર માર્કેટો અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં જવાનું તેમને ગમતું. સમય જતાં તે મોહ અને આકર્ષણ ઓછા થઈ ગયા. ગમે તેટલો મોટો હોય તે છેવટે તો સ્ટોર જ હતો ને, એક દુકાન. પણ જેને માટે તલસતા હતા એ લોકો ક્યાં છે? નીરાબાને આ બધું જ અનુભવાતું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે યારના સ્વરમાં ડોલર બહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ સુધા મહેતાએ કર્યો છે. અમદાવાદમાં તો જીવી મીનાક્ષી ઘરે પાછી આવે કે રામજી મંદિર જવા માટે તે ઉપડી જતા. તેમના જેવી બીજી સાસુઓ પણ ત્યાં મજાથી ભેગી થતી. પોતાની વહુઓની કુથલી કરવામાં બધી સાસુઓને આ ઠેકાણે ખૂબ મજા આવતી અને એવો દાવો પણ કરતી કે પોતે તો ઘણી સારી વહુ હતી, છતાં તેમના નસીબે ભયંકર વહુઓ આવી હતી. ઘરે પાછા ફરતા સુધીમાં આવી આકર્ષક કુથલીઓ સાંભળી મજા કરીને નીલાબા પાછા ઘરે આવતા. ત્યાં સુધીમાં મીનાક્ષી રસોડાનું બધું કામ પૂરું કરી નાખતી અને વળી પથારીઓ પણ પાથરી દેતી. પણ અહીં તો કહાની તદ્દન ઊંધી જ હતી. ઘેર આવે ત્યારે શ્યામ અને અનિતા ખૂબ થાક્યા હોય ત્યારે એમને અનુભવાયું કે શું મીનાક્ષી પણ થાકતી નહીં હોય? પણ તે તો સખત કામ કરતી હતી. પણ કોણ જાણે આજે તેઓને એવો કોઈ પ્રસંગ યાદ નથી જ્યારે મીનાક્ષીએ પોતાના થાકની ફરિયાદ સુધા તેમને કરી હોય. કંઈ વાતચીત કર્યા વિના જ અનિતા ફ્રીઝરનું થીજેલું ખાવાનું બહાર કાઢીને માઇક્રોવેવમાં ગોઠવીને ગરમ કરી લેતી. શાંતિથી તે ખાઈને પછી દિવસ પૂરો કરી નાખતી. જો નીલાબાને બહાર જવું હોય તો તેમને રવિવારની રાહ જોવી પડતી હતી. આજ તો આ દુનિયા વિદેશની દુનિયા છે, એ માટે સમય અને પ્લાનિંગ નિશ્ચિત હોય, ટાઈમ ટેબલ હોય, ગમે ત્યારે મન કરે તેમ માણી ન લેવાય, આ સમજવું જરૂરી છે. વાતને આગળ વધારીશું, પરંતુ હવે સમય થયો છે એક વિરામનો. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો, તમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9592966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: નમસ્કાર, પાલનપુર. હું છું આરજે અંજલી અને આજે રેડિયો પાલનપુર પર માતુશ્રી કુંવરબા કન્યા વિદ્યાલયની દીકરીઓ આવી છે અને આજે ગણેશ ચતુર્થીના દિવસ નિમિત્તે તેઓ વાતો, કથાઓ અને સાથે સાથે એક ગીત પણ લઈને આવ્યા છે. તો સૌ પ્રથમ આપણી સાથે જોડાઈ છે પ્રગતિ કૈલાશભાઈ પરમાર, જેઓ આપણને ગણેશ ચતુર્થી દિવસ નિમિત્તેની વાર્તા કહેશે, સાથે સાથે ઘણી વાતો કરવાની છે. તો ચાલો સાંભળીએ પ્રગતિને.
1: હેલો પાલનપુર, તો તૈયાર છો ને? કારણ કે આજે વાત થવાની છે આપણા સૌથી લાડકા મહેમાનની, જેમના આગમનની રાહ આખું શહેર જુએ છે. હા, વાત થઈ રહી છે આપણા લાડકા ગણપતિ બાપ્પાની. નમસ્કાર પાલનપુર, હું કોરબા શાળામાંથી પ્રગતિ પરમાર. રેડિયો પાલનપુર પર આપણે વાત કરીશું માત્ર એક તહેવારની નહીં, પણ એવી લાગણીની, જે ઘરમાં મૂર્તિ આવે એ પહેલાં જ મનના દરવાજા ખોલી દે છે. ગણેશ ચતુર્થી એટલે શું? મારા માટે તો ગણેશ ચતુર્થી એટલે નવી શરૂઆતની આશા, પરિવાર સાથેનો આનંદ, મિત્રો સાથેની મસ્તી અને સૌથી વધારે બાપ્પા પરનો વિશ્વાસ. આપણે ગણેશજીને વિઘ્નહર્તા કહીએ છીએ, વિઘ્નો દૂર કરનાર. પણ મને લાગે છે કે બાપ્પા હંમેશા આપણા રસ્તામાંથી મુશ્કેલી હટાવતા નથી. ક્યારેક તેઓ આપણને એટલી હિંમત આપે છે કે મુશ્કેલી સામે ઊભા રહીને આપણે પોતે જ રસ્તો બનાવી લઈએ. અને ગણેશજીની એક સુંદર વાત તો આપણે બધાએ જાણીએ છીએ. એક વખત ગણેશજી અને કાર્તિકે વચ્ચે સ્પર્ધા થઈ, કોણ સૌથી પહેલાં આખી દુનિયાની પરિક્રમા કરે. કાર્તિકેયજી તરત જ નીકળી પડ્યા, પણ ગણેશજીએ પોતાના માતા પિતાની પરિક્રમા કરી અને કહ્યું, મારા માટે મારા માતા પિતા જ આખી દુનિયા છે. વાત માત્ર કથા નથી, આજે આપણે પણ આખી દુનિયાની પાછળ દોડીએ છીએ, સક્સેસ, કરિયર, ડ્રીમ્સ, ફેમ. પણ ક્યારેક એક મિનિટ માટે થોભીને એ લોકોને જોવાનું ભૂલી જઈએ છીએ કે જેઓ માટે આપણે જ આખી દુનિયા છીએ. આ ગણેશ

0: ચતુર્થીએ બાપા પાસેથી આ વાત પણ શીખીએ. હવે વાત કરીએ આપણા પોતાના રંગીલા પાલનપુરની. ગણેશ ચતુર્થી આવે અને હનુમાન ટેકરીચા રાજા અને બસપોટકા રાજાની વાત ન થાય એવું તો બની જ ન શકે. ત્યાંનું વાતાવરણ જ કંઈક અલગ લાગે. ઢોલનો અવાજ, આરતીની ગુંજ, બાળકોના ચહેરા પરનો ઉત્સાહ, યુવાનોની એનર્જી અને વડીલોની આંખોમાં શ્રદ્ધા. એ સમયે ખરેખર એવું લાગે કે પાલનપુરના પંડાલ એક જ હશે કે ઘણા, પણ બાપા માટે ધબકતું હૃદય આખા શહેરનું એક જ છે. પણ મિત્રો, બાપાની ભક્તિ માત્ર ફૂલ, પ્રસાદ અને આરતી પૂરતી નથી. જો બાપા આપણા જીવનમાં આવ્યા છે તો તેમની શીખ પણ આપણા જીવનમાં આવવી જ જોઈએ. કોઈને મદદ કરવી, કોઈને હસાવવું, કોઈ દુઃખી હોય તો તેની બાજુમાં ઊભા રહેવું અને સૌથી જરૂરી ઉત્સવની સાથે આપણા શહેરને સ્વચ્છ રાખવું. કારણ કે બાપાની સૌથી સુંદર સજાવટ મોટો પંડાલ નથી, પણ સારા વિચારો છે. અને બાપા માટે બે ચાર શબ્દો નહીં કહીએ તો આ વાત અધૂરી રહી જાય. બાપા તું આવજે તો માત્ર મારા ઘરમાં નહીં, મારા વિચારોમાં આવજે. મારી મુશ્કેલી દૂર કરવાને બદલે મને એને પાર કરવાની હિંમત આપજે. મારી ખુશી મોટી કરવાને બદલે મારા દિલને એટલું મોટું કરજે કે બીજાની ખુશીમાં પણ હું ખુશ થઈ શકું. અને હવે એક નાનકડી રેડિયોવાળી વાત. બાપા આવે ત્યારે આપણે બધાએ કહીએ છીએ, બાપા આ વર્ષે મારી એક વિશ પૂરી કરજો હો. પણ આ વખતે એક વિશ આપણે બાપા માટે પણ રાખીએ કે આપણા પાલનપુરમાં દરેક ઘરમાં સુખ હોય, દરેક પરિવાર સાથે રહે, દરેક બાળકને શિક્ષણ મળે અને દરેકના દિલમાં પ્રેમ રહે. કારણ કે મૂર્તિનું વિસર્જન થાય છે, ભક્તિનું નહીં. પંડાલ ઉતરી જાય છે, પણ બાપાની શીખ ઉતરવી ન જોઈએ. તો પાલનપુર, આ ગણેશ ચતુર્થીએ ઢોલ પણ વગાડજો, ગરબા પણ રમજો, પ્રસાદ પણ ખાજો અને મસ્તી પણ કરજો. પણ સાથે એક કામ જરૂર કરજો, બાપાને માત્ર પંડાલમાં નહીં તમારા વર્તનમાં પણ રાખજો. આજે રેડિયો પાલનપુર પરથી મારા પાલનપુરને એટલું જ કહેવું છે, જ્યાં શ્રદ્ધા હોય ત્યાં બાપા છે, જ્યાં પ્રેમ હોય ત્યાં બાપા છે, અને જ્યાં કોઈના ચહેરા પર સ્મિત લાવવાની કોશિશ હોય ત્યાં તો બાપા ચોક્કસ છે. તો બોલો પાલનપુર, માઇક પરથી નહીં સાચા દિલથી, ગણપતિ બાપા મોરિયા. હેપી ગણેશ ચતુર્થી પાલનપુર. બાપા તમારી દરેક નવી શરૂઆતને આશીર્વાદથી ભરી દે તેવી શુભકામનાઓ.
1: ખૂબ જ સુંદર પ્રસ્તુતિ હતી પ્રગતિની, અને સાથે મારી જોડે હમણાં વિધિ પણ જોડાઈ છે. અને વિધિ બહુ જ સુંદર ગાયિકા છે, એ સિંગર છે અને કુંવરબા સ્કૂલમાં જ ભણે છે. આ બંને દીકરીઓ માતુશ્રી કુંવરબામાં ભણે છે. વિધિ આપણા માટે ગીત લઈને આવી છે, અને ચાલો હવે વિધિનું ગીત પણ સાંભળી લઈએ. શરૂઆત કરીએ.
2: હું વિધિ ચલાભાઈ નાડોદા કુંવરબા શાળામાંથી આજે ગણપતિ બાપાનું એક સુંદર ગીત લઈને આવી છું, તો તમે શાંતિથી સાંભળજો. હા,

0: गणपति बाप्पा मोरिया, मंगल मूर्ति मोरिया।
1: તો આજે આ બંને દીકરીઓને સાંભળીને બહુ જ મજા આવી. તમારામાં પણ આવું કોઈ ટેલેન્ટ હોય, કોઈ વાર્તા કહી શકતા હોય, લખતા હોય, ગીત ગાઈ શકતા હોય, શાયરી કહી શકતા હોય, ગઝલો સંભળાવી શકતા હોય, કંઈ પણ ટેલેન્ટ હોય જે તમને લાગે કે રેડિયો પર આવવું જરૂરી છે, તો અમારો સંપર્ક જરૂરથી કરશો. વોટ્સઅપ નંબર 9592966888 પર અમને મેસેજ કરો અને સાથે તમે મેઇલ પણ કરી શકો છો. તમે ઘરેથી પણ આ વાર્તાઓ કહીને રેકોર્ડ કરીને અમને મોકલી શકો છો રેડિયો પાલનપુરની મેઇલ આઈડી પર radiopalanpur@gmail.com પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર. ગણપતિ બાપા.

0: શ્રદ્ધાના દીવા જ્યાં પ્રગટે ત્યાં મનનો અંધકાર ટળે, ભક્તિના ભાવ જ્યાં જાગે ત્યાં ઈશ્વર હૃદયમાં વસે. વ્રત એટલે માત્ર અન્નનો ત્યાગ નહીં, વ્રત એટલે મનનો સંયમ, સંકલ્પ અને અડકી શ્રદ્ધા.
1: સાંભળો પાવન વ્રત કથા ફક્ત રેડિયો પાલનપુર પર.
2: નમસ્કાર, આજથી આપણે શરૂ કરીએ છીએ વ્રત કથાઓ. અલગ અલગ વાર તહેવારોની પાછળની કથાને આપણે જાણીશું આપણા આ શોમાં વ્રત કથાઓ, જે આપણી નાનપણથી સાંભળતા આવ્યા છીએ. આપણા બા, દાદી, મમ્મી સૌ કોઈ વ્રત કરે છે ને વ્રત કથાઓ વાંચે છે અને આપણને સંભળાવે છે. આવું સાંભળીએ ગણેશ ચોથની વ્રત કથા, જે આપણને મોકલી આપી છે આનંદભાઈ.
3: ગણેશ ચોથની વાર્તા.
2: ભાદરવા સુદ ચોથ એકમના દિવસે આ વ્રત કરનારી ગણપતિની સ્થાપના કરી પૂજન કરવું, ગણપતિની કથા વાર્તા સાંભળવી, રાત્રે ભજન કીર્તન કરી ચંદ્ર દર્શન કરવું, ગણેશજીને લાડુ તથા માલપુઆનું નૈવેદ્ય ધરાવ્યા પછી મૌન રહીને જમવું. ચોથના દિવસે સાંજે ગણપતિની ચાર દિવસ અગાઉથી સ્થાપિત કરેલી મૂર્તિને જળમાં પધરાવી, ગળી કોઈ વસ્તુ ખાવી નહીં, ઘડો ભરીને અન્નદાન કરવું.
3: એક દિવસ ભગવાન ગણેશ અષ્ટસિદ્ધિને વરીને રમલોકમાંથી ધીમે પગલે આવી રહ્યા હતા. એટલામાં ચંદ્રની દ્રષ્ટિ ગણેશ પર પડી. તેમની મોટી ફોદ, લોબી સૂંઢ અને ગોળ મટોળ દેશ જોઈ ચંદ્રને ઠેકડી કરવાનું મન થયું. ચંદ્રે કહ્યું, કેમ ગણેશજી, આજે કઈ બ્રહ્મદેવે ભૂખ્યા કાઢ્યા કે શું? જુઓ ને, તમારું પેટ તો દેખાતું જ નથી. છતાં ગણેશજી કંઈ જ બોલ્યા નહીં, એ તો ધીમે પગલે ચાલતા જ રહ્યા. એટલે વળી પાછો ચંદ્ર બોલ્યો, આમ ધીમે પગલે કૈલાસ ઉપર ક્યારે પહોંચી રહીશું? વાહન જોઈએ તો લેતા જાઓ. છતાં પણ ગણેશે ઊંઠ વાળીને જોયું નહીં કે ઉત્તર પણ ન આપ્યો. ફરીથી શું રૂપ ઘડ્યું છે કહી ચંદ્ર ખડખડાટ હસી પડ્યો. અત્યાર સુધી ચૂપ રહેલા ગણેશ ચંદ્રનું અભિમાન સહન કરી શક્યા નહીં. ચંદ્રના આવા તિરસ્કારયુક્ત અને અપમાનજનક શબ્દોથી તેમની આંખમાં રતાસ્તરી આવી. તેઓ ગંભીર શબ્દોમાં બોલ્યા, ચંદ્ર, તું ખરેખર રૂપાળો છે? વિધિએ તારામાં સૌંદર્ય મૂક્યું છે? તેની ના નથી, પણ એનો અર્થ એ નથી કે પોતાના રૂપના અભિમાનમાં બીજાની ઠેકડી ઉડાવવી. આજે તે મારી ઠેકડી કરી છે, તેના ફળરૂપે વધુ

0: પણ તને એટલો જ શાપ આપું છું કે આજથી કોઈ તારું મુખ નહીં જુએ, અને જે જોશે તેના ઉપર અનેક પ્રકારના ખોટા આવી પડશે, તેના બધા કામોમાં અણધાર્યા સંકટો આવશે. આટલું બોલી ગણેશ પોતાની મંદગતિ પ્રમાણે હળવે પગલે ચાલતા થયા. ચંદ્રને ઠેકડી મોઘી પડી. ગણેશનો શાપ સાંભળતો તે ધ્રુજી ઉઠ્યો. તેને પોતાની ભૂલ સમજાઈ, પણ હવે શું થાય? શાપની જાણ થતો ત્રિલોકમાં હાહાકાર મચી ગયો. બધે એક જ વાત વહેવા લાગી કે જે ચંદ્રને જોશે તેના ઉપર અણધાર્યા સંકટો આવશે. બાપડો ચંદ્ર મોં કોને બતાવે? લજ્જાનો માર્યો એ તો કુમુદ નામના કમળ સરોવરમાં સંતાઈ ગયો. દેવો, ગંધર્વો અને ઋષિઓને ચિંતા થવા લાગી કે હવે બારે માસ અંધારી રાતો કેમ વેઠાશે. બધા દેવો બ્રહ્માજી પાસે ગયા અને ગણેશજીના શાપની વાત કરી. બ્રહ્માજી બોલ્યા, ગણેશજીનો શાપ નિવારવા હું, શંકર કે વિષ્ણુ કોઈ સમર્થ નથી. તમે બધા ગણેશજી પાસે જાઓ અને તેમને પ્રસન્ન કરો. તેઓ ઉદાર હોવાથી પ્રસન્ન થઈ ચંદ્રને શાપ મુક્ત કરશે. પરંતુ પહેલાં તમે મહાદેવજી પાસે જાઓ અને ગણેશજીને પ્રસન્ન કરવાનો માર્ગ પૂછો. દેવો મહાદેવજી પાસે ગયા અને બોલ્યા, હે મહાદેવ, ગણેશજી કયા ઉપાયથી પ્રસન્ન થાય એ અમને કહો. મહાદેવજી બોલ્યા, ભાદરવાની અજવાળી એકમથી ચોથ સુધીમાં સારો દાડો જોઈ ગણપતિની સ્થાપના કરી તેમનું પૂજન કરવું. ભજન, કીર્તન, ગીત, સંગીત દ્વારા ઉત્સવ ઉજવવો અને અજવાળી ચોથના દિવસે ગણપતિનું પૂજન કરી માલપુઆ લાડુનું નૈવેદ્ય ધરાવવું. સાંજે સ્થાપના કરેલી ગણપતિની મૂર્તિ જળમાં પધરાવવી. આમ ભક્તિભાવે ગણેશજીનું વ્રત કરવાથી તેઓ અવશ્ય પ્રસન્ન થશે. દેવોએ બૃહસ્પતિને બોલાવી મહાદેવજીએ કહેલી વાત કહી. બૃહસ્પતિ રજા લઈ ચંદ્ર પાસે ગયા અને તેને ગણેશ ચોથનું વ્રત કરવા સમજાવ્યું. ચંદ્રે ગણેશ ચોથનું વ્રત આરંભ્યું અને પોતાની ભૂલ માટે અંતકરણપૂર્વક ગણેશની ક્ષમાયાચના કરી પોતાને શાપ મુક્ત કરવા વિનંતી કરવા લાગ્યો. ચંદ્રના વ્રતથી ગણેશજી પ્રસન્ન થયા અને બોલ્યા, હે ચંદ્ર, હું તારા ઉપર પ્રસન્ન છું. હવેથી જે કોઈ બીજનું દર્શન કરશે તેને કોઈ જાતનું સંકટ નહીં આવે, પરંતુ માત્ર ભાદરવાની અજવાળી ચોથના દિવસે કોઈ તારું મોં નહીં જુએ આ વ્રતનું પાલન કરનાર અનેક સંકટોમાંથી છૂટશે. હે ચંદ્ર, તારા જેવા સમજૂને આટલી શિક્ષા ઓછી નથી. હવેથી કોઈ દિવસ રૂપનું અભિમાન કરીશ નહીં.
1: જો તમે પણ આવી કોઈ વ્રત કથાઓ વાંચતા હોય, જાણતા હોય તો અમારા સુધી અવશ્ય પહોંચાડજો. અમને મેઇલ કરી શકો છો radiopalampur@gmail.com. તમે તમારા અવાજમાં પણ આ વ્રત કથાઓ રેકોર્ડ કરી શકો છો અને અમને મોકલાવી શકો છો, અથવા તો અમને વોટ્સએપ કરી શકો છો 9592966888 પર. ભૂલતા નહીં, વ્રત કથાના શોમાં જો તમે પણ આવી કોઈ ધાર્મિક કથાઓ, આપણા તહેવારોની કથાઓ જાણતા હોય તો અમને અવશ્ય મોકલાવશો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: શ્રદ્ધાના દીવા જ્યાં પ્રગટે ત્યાં મનનો અંધકાર ટરે, ભક્તિના ભાવ જ્યાં જાગે ત્યાં ઈશ્વર હૃદયમાં વસે. વ્રત એટલે માત્ર અન્નનો ત્યાગ નહીં, વ્રત એટલે મનનો સંયમ, સંકલ્પ અને અડગ શ્રદ્ધા.
3: સાંભળો પાવન વ્રત કથા.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર.

Monica!

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે

9566 9512 99688। ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 9512 99688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.